નમસ્કાર, સુપ્રભાતમ, ગુડ મોર્નિંગ. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. આજે તારીખ 24 જૂન 2026 ને બુધવાર, વિક્રમ સંવત 2082, જેઠ સુદ દસમ. અમારી વર્ક ક્લોક સમય બતાવે છે 5:58:56. આજની અમારી પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં હું ખ્યાતિ પટેલ આપ સૌનું અંતરના ઉમળકાથી સ્વાગત કરું છું. અને આજની સંગીતમય સફરની શરૂઆત કરી સુવિચારથી. આ જગતમાં પરોપકાર સિવાય કોઈ ધર્મ નથી અને બીજાને દુઃખ આપવા સમાન કોઈ પાપ નથી.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 6 વાગે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: भूपिंदर सिंह और रूना लैला की।
1: नमस्कार, आकाशवाणी समाचार, मित्तल पटेल वांचे છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા। બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો। અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ। નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો। સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે। અને પુરૂષોની હોકીમાં ભારતે એફઆઈએચ પ્રો લીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા, આતંકવાદ અને સાયબર સુરક્ષાથી લઈને ઉભરતી ટેકનોલોજી સુધીના સહિયારા પડકારોનો સામનો કરવામાં બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારતનું બ્રિક્સ પ્રમુખપદ વ્યવહારુ સહયોગ લોકોને પ્રોત્સાહન આપવા તેમજ સુરક્ષિત અને સમાવિષ્ટ વિશ્વને યોગદાન આપવાનો પ્રયાસ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ટેલિફોન પર વાત કરી। કતારના અમીરે રવિવારે કતારના રાસ લપાન શહેરમાં થયેલા અકસ્માતમાં ભારતીય નાગરિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી। પ્રધાનમંત્રીએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા બદલ શ્રી થાનીનો આભાર માન્યો અને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા બદલ શ્રી થાનીની પ્રશંસા કરી હતી। દિલ્હીમાં બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં આતંકવાદ, સાયબર જોખમો અને વૈશ્વિક સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની 16મી બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કરવામાં આવી હતી। બેઠકમાં સભ્ય દેશોએ ઉભરતા સુરક્ષા પડકારો પર ચર્ચા કરી। વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ હવે વૈશ્વિક બની ગયેલા સુરક્ષા જોખમો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી।
2: इस दौरान पारंपरिक सुरक्षा के अलावा ऊर्जा, खाद्य, सप्लाई चेन और साइबर सुरक्षा तथा आतंकवादी नेटवर्क द्वारा इस्तेमाल की जा रही नई तकनीकों और जलवायु परिवर्तन जैसी चुनौतियों पर भी चर्चा की गई। राष्ट्रीय सुरक्षा सलाहकारों ने 2026 में भारत की ब्रिक्स की अध्यक्षता के लिए अपना समर्थन व्यक्त किया। बैठक के बाद उन्होंने प्रधानमंत्री नरेंद्र मोदी से संयुक्त रूप से मुलाकात की। समाचार कक्ष से अमीषा।
1: દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રિક્સ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક માટે ભારત આવેલા વાંગ ઈ ચીનના વિદેશમંત્રી સાથે શ્રી અજીત ડોભાલે એકબીજાના મુખ્ય મુદ્દાઓ પર સંવેદનશીલતા જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું કે આ ભારતની પરસ્પર સંવેદનશીલતા, પરસ્પર હિત અને પરસ્પર આદરની નીતિ સાથે સુસંગત છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્થિતિસ્થાપક અર્થતંત્રોના નિર્માણ, ટકાઉ વેગને વિકાસ આપવા અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગની હાકલ કરી છે। ગઈકાલે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલી ગ્લોબલ કન્વર્જન્સ ફોર ગ્રોથ સમિટને સંબોધતા શ્રી સીતારમણે જણાવ્યું હતું કે વર્તમાન વિશ્વમાં સમૃદ્ધિ અને પડકારો વહેંચાયેલા છે, પરંતુ સંઘર્ષો અને અનિશ્ચિતતા વિકાસશીલ અને અવિકસિત દેશોને અપ્રમાણસર રીતે અસર કરે છે। તેમણે આ પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। સરકારે જણાવ્યું છે કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ અને તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। સરકારે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ EBP અંગે સોશિયલ મીડિયા પર કેટલાક ભ્રામક અને પાયાવિહાણો દાવાઓ જનતાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા। સરકારે જણાવ્યું કે તેલ માર્કેટિંગ કંપનીઓ, વાહન ઉત્પાદકો, બળતણ પરીક્ષણ એજન્સીઓ અને અન્ય હિસ્સેદારો સાથે પરામર્શ કરીને ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમના અમલીકરણ પર સતત દેખરેખ રાખી રહી છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સરકાર અલ નિનોની સંભવિત પ્રતિકૂળ અસરોને પહોંચી વળવા માટે ખરીફ પાક માટે સાવચેતીપૂર્વક તૈયારીઓ કરી રહી છે। નવી દિલ્હીમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં આશરે 43% વરસાદની ખાત રહી છે અને જુલાઈમાં પણ ચોમાસું નબળું રહેવાની ધારણા છે। શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આશરે 315 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે।
3: ओवरऑल अभी तक 43% बरसात कम हुई है, हमारी खरीफ की फसल उस पर इसका असर पड़ सकता है। 315 जिले ऐसे होंगे जहां वर्षा कम रहने की संभावना है, इनमें से 111 जिले हमारी उच्च प्राथमिकता वाले जिले होंगे क्योंकि इनमें सिंचाई 25% से कम है। मध्यम प्राथमिकता वाले मतलब जहां 25 से 50% सिंचाई की व्यवस्थाएं हैं ऐसे 76 जिले हैं, और 128 जिले निम्न प्राथमिकता वाले इसलिए वहां सिंचाई के लिए डैम और बाकी चीजों की व्यवस्था है।
1: નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોક કુમાર લાહિરે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતનો કુલ વેપાર 5.4% વધ્યો છે. શ્રી લાહિરીએ નવી દિલ્હીમાં ટ્રેડ વોચ ક્વાર્ટરલીના અહેવાલના નવીનતમ સંસ્કરણનું વિમોચન કરતી વખતે આ વાત જણાવી. ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતની નિકાસ 1.84 ટ્રિલિયન ડોલર અને આયાત 6.5% વધી છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે આ કટોકટી કામચલાઉ છે અને આશા વ્યક્ત કરીએ કે ટૂંક સમયમાં વિશ્વમાં શાંતિ સ્થપાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. તમિલનાડુ સરકારે વેટી તમિલગમ વિઝન ડોક્યુમેન્ટને મંજૂરી આપી છે. થાઇમામમ થાંગા મોથીરા થિટ્ટમ પહેલ હેઠળ રાજ્યમાં કાયમી ધોરણે રહેતા પરિવારોમાં સરકારી હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને 1 ગ્રામ સોનાની વીંટી મળશે. આ પહેલનો હેતુ નવજાત શિશુ અને માતા બંનેનું સન્માન કરવાનો છે. રાજ્ય સરકારે આ પહેલને અમલમાં મૂકવા માટે 55 કરોડ 83 લાખનું વાર્ષિક બજેટ ફાળવ્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હુમલો અને ખંડણીના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પરિણામે તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ થઈ શકે છે. ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે 2 વર્ષની જેલની સજા પામેલ વ્યક્તિ કાયદેસર રીતે પદ સંભાળી શકતી નથી અને 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધિત છે. ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા અને અન્ય 8 લોકોને તાજેતરમાં રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 2023ના વન વિભાગના અધિકારીઓ પર હુમલો, ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઈડીએ બેંગલુરુ અને મુંબઈમાં એક નિકાસ કંપની સાથે જોડાયેલ અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ 9 સ્થળોએ દરોડા ચાલુ છે. પ્રારંભિક તપાસમાં શેર વ્યવહારોમાં શંકાસ્પદ ગેરરીતિઓ બહાર આવી છે. કંપનીઓના શેર કથિત રીતે શેલ કંપનીઓ દ્વારા વ્યવહાર કરવામાં આવ્યા હતા અને 2 કરોડ ડોલરથી વધુની રકમ દેશની બહાર ટ્રાન્સફર કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન એ હોર્મુઝ સમુદ્રધુનીમાં ફસાયેલા 11,000થી વધુ ખલાસીઓને બચાવશે. સેક્રેટરી જનરલ ઓર્સિનિયો ડોમિંગુએઝે જણાવ્યું હતું કે આ કામગીરીમાં મદદ કરવા માટે જરૂરી સુરક્ષા ગેરંટીઓ સુરક્ષિત કરવામાં આવી છે. ઈરાન, ઓમાન પ્રદેશના અન્ય દેશો અને દરિયાઈ ઉદ્યોગ આ કામગીરીમાં સામેલ થશે. પુરૂષોની હોકીમાં ભારતે FIH પ્રો લીગના લંડનમાં રમાયેલ પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવી. ભારત તરફથી અભિષેક નૈન, નીલકંઠ શર્મા, સુખજીતસિંહ અને રાજેન્દ્રસિંહે ગોલ કર્યા. પાકિસ્તાનના અહેમદ નદીમે 3 ગોલ કર્યા હતા, પરંતુ ભારતીય ટીમે પોતાની લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે પાકિસ્તાન સામે 2014થી સતત જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારતનો આગામી મુકાબલો ગુરૂવારે ઇંગ્લેન્ડ સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
4: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને સંદેશે લખ્યું છે કે સમગ્ર યુરોપ હવે ભીષણ ગરમીથી ત્રાહિમામ, ફ્રાન્સમાં 40ના મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે CUET 100 પર્સન્ટાઇલવાળા 20% વધ્યા, પ્રીમિયમ સંસ્થાઓમાં એડમિશન મુશ્કેલ બનશે. નવગુજરાત સમય લખે છે કે PMની રાષ્ટ્રપતિ સાથે મુલાકાતથી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો અને ફૂલછાબે પરમાણુ ઈમાનદારી, ઈરાન સામે ટ્રમ્પનો નવો દાવો ના સમાચાર લીધા છે. સ્થાનિક સમાચારોમાં સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, ગોંડલમાં 1.5 કલાકમાં 2.25 ઇંચ વરસાદ, આપના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 દોષી, ચાંગોદરમાં નકલી બ્લડ પ્લાઝમા રેકેટનો પર્દાફાશ, 1,140 યુનિટ ઝડપાયા અને 128 કરોડનું ફેક ઇન્વોઇસિંગ કૌભાંડ ઝડપાયું જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આતંકવાદ, સાયબર સુરક્ષા સહિતના વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બ્રિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા. બ્રિક્સ રાષ્ટ્રોએ આતંકવાદ અને સાયબર જોખમોનો સામનો કરવા માટે સહિયારા પ્રયાસો પર ભાર મૂક્યો. અલ નિનોની સંભવિત અસરો સામે ખેડૂતોને સહાય કરવા સરકાર સજ્જ. નીતિ આયોગે જણાવ્યું, ભારતે છેલ્લા ત્રિમાસિક ગાળામાં 5.4% વિકાસ દર મેળવ્યો. સરકારી હોસ્પિટલોમાં જન્મેલા શિશુઓને તમિલનાડુ સરકાર 1 ગ્રામ સોનાની વીંટી આપશે. અને પુરૂષોની હોકીમાં ભારતે FIH પ્રોલીગની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4-3 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: પોલીસ.
1: મિસ સીમા.
0: જી.
1: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા
0: કેમ પણ હું
1: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો.
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
2: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
1: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
0: હાય.
4: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: Fantastic fun for family.
7: 101.1 MHz. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને મિત્રો, જરોખા અંતર્ગત હવે જાણી લઈએ આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમો વિશે.

9:30 કાર્યક્રમ આજ કે ફનકાર જે આજે કેન્દ્રિત રહેશે અભિનેત્રી કરિશ્મા કપૂર પર. આ કાર્યક્રમનું પુનઃ પ્રસારણ આપ રાત્રિના 9:30 પણ સાંભળી શકશો. દસ વાગે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ લઈને આવશે ફોરમ દવે. 11 કલાકે આપ માણશો માહિતી અને મનોરંજનનું મસાલેદાર કોમ્બિનેશન એટલે કે કાર્યક્રમ સુરતી સિઝલર.

12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર ને ત્યારબાદ 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. સુરીલા સફરની શરૂઆત થશે 1 વાગ્યે.

0: પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે રજૂ થશે 4 વાગે અને ત્યારબાદ 4 ને 10 આજ કે મહેમાન અંતર્ગત ચિત્રકાર અખિલેશ વર્મા સાથેની મમતા સિંહની વાતચીત આજે આપ સાંભળી શકશો. ગઈકાલે રાત્રે પ્રસારિત થયેલ છાયાગીતનું પુનઃ પ્રસારણ આપ સાંભળશો 5 વાગે ને ત્યારબાદ 5:30 તરાને નયે પુરાને. છ વાગે આપ સાંભળશો હિન્દી સમાચાર ને ત્યારબાદ 6:05 કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. 6:30 વાગે આપ સાંભળશો ઝરોખા અને ત્યારબાદ 6:35 માણશો ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ. જયમાલા રજૂ થશે 7 વાગે 7:45 ઇન્દ્રધનુષ અંતર્ગત રાગ અનુરાગ. 8 વાગે હવામહલ જેમાં આજે ઝલકી વો કૈસી હોગી. લેખિકા સુધા જોહરી, નિર્દેશક HS વ્યાસ. 8:15 ચિત્રલોક, 9:10 લઈને આવશું કાર્યક્રમ આપકે લીએ. છાયાગીતનો સમય રહેશે 10 વાગ્યાનો. 10:30 આપ માણશો ઢલતી જાય રાત. 11 કલાકે કાર્યક્રમ રંગ તરંગ. તો આથી આજે દિવસ દરમિયાન પ્રસારિત થનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા
1: સાંભળો છો? દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
0: આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે પ્રસ્તુત છે આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મહોરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત 4th જીત મેળવી. સમાચાર વિગતવાર. ગઈકાલે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગર ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ની 24મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં સાક્ષરતાનો દર વધારવાના ઉદ્દેશ સાથે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના કુલ 9,165 ગામો અને 12,729 શાળાઓને આવરી લેવામાં આવી. 30,000થી વધુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લાખો બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું. આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 68,000થી વધુ, બાલવાટિકામાં 1.47 લાખથી વધુ, ધોરણ 1માં 36,000થી વધુ, ધોરણ 9માં 2.16 લાખથી વધુ તેમજ ધોરણ 11માં 1.15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા અને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા 24,267 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી તેમજ પ્રવેશોત્સવ અંતર્ગત 920 જેટલી તેજસ્વી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે પ્રવેશોત્સવ દરમિયાન શાળાના યજ્ઞમાં જનભાગીદારી સ્વરૂપે 9 કરોડથી વધુની સહાય પ્રાપ્ત થઈ છે. મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ટંકારા તાલુકાના વીરપર ખાતે શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં અને વાંકાનેર તાલુકાના બેરડા ગામે વાંકાનેર ધારાસભ્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાંચેરીની અધ્યક્ષતામાં જામનગર

0: તાલુકાની વિવિધ શાળામાં શાળા પ્રવેશોત્સવ મહોત્સવની ઉજવણી થઈ.
1: શાળા પ્રવેશ ઉત્સવ, એક દીકરીને ઝૂંપડામાંથી શાળાએ આંગળી પકડીને પ્રવેશ આપ્યો અને પ્રવેશ ઉત્સવ આજે પણ ધામધૂમથી ઉજવી રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું છે, જ્યારે 18-20% ડ્રોપ રેશિયો હતો, જે આજે 1 point something ડ્રોપ રેશિયો રહ્યો છે, જેથી કરીને 100% નામાંકન થઈ અને 100-100% બાળક જન્મે છે, બાળકો એ બાળકો પ્રવેશ લે છે. આ એક ગુજરાત સરકારની શિક્ષણ ક્ષેત્રની ખૂબ મોટી ક્રાંતિ સર્જાણી.
0: મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના કોઠી અને મહિકા ગામે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં કુવાડવા ગામ મિડલ સ્કૂલ, સરકારી માધ્યમિક શાળા બેટી અને સાયપર પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો, જ્યારે કોટડા સાંગાણી તાલુકામાં આઈપીએસ વલય વૈદ્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો. તો ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવાયો. ભરૂચ તાલુકાના કરમાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી સુશ્રી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવડાવ્યો. પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના પરવડી ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ધોરણ 1 બાલવાટિકા તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવાયો. તો મુખ્ય સચિવ એમ કે દાસની ઉપસ્થિતિમાં અમદાવાદની હાંસોલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો, જ્યારે ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવાયો. મોહરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જીએસ મલિકના અધ્યક્ષસ્થાને ગઈકાલે મોડી સાંજે પોલીસ ભવન ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા તમામ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મોહરમના જુલુસ, તાજિયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક બંદોબસ્ત સ્કીમ તૈયાર કરવા સૂચના આપી હતી. ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. કોમી એકતા અને શાંતિ જળવા રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મહોલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા ડીજીપીએ તાકીદ કરી હતી. અમદાવાદ પોલીસ દ્વારા ભિક્ષુક વૃત્તિ અને બાળ તસ્કરીને ઝડપવા માટે 3 દિવસનું અભિયાન હાથ ધરાયું છે, જેમાં 52 જેટલા ભિક્ષુકોને આશ્રયગૃહ ખાતે ખસેડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હેઠળ ભિક્ષુક વૃત્તિ કરનાર બાળકોને પણ ઉગારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માનવ તસ્કરીને અટકાવવા માટે પણ અભિયાન હાથ ધરાયું હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના SP હિમલા જોશીએ જણાવ્યું હતું.
2: જો ઇન બેગર્સ કે સાથ બેગિંગ એક્ટિવિટી મેં ઇન્વોલ્વ હોતે ઇન બચ્ચો કો ચાઇલ્ડ વેલફેર કમિટી કે સમક્ષ પ્રોડ્યુસ કરકે ઇનકા આગે રેસ્ક્યુ કે બાદ જો રિહેબિલિટેશન કી કાર્યવાહી હૈ વો કી જા રહી હૈ. આગે ઇન બચ્ચો કો સ્કૂલ મેં ભરતી કરને કી ભી પ્રોસેસ હમ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે સાથ કોઓર્ડિનેટ કરકે કરવા રહે હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા ટ્યુશન ક્લાસીસ અને એજ્યુકેશન સંસ્થાઓમાં ફાયર સેફટી ચકાસણી હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા શહેરમાં આવેલ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, કોમ્પ્યુટર એજ્યુકેશન સેન્ટરો તથા અન્ય એજ્યુકેશન સંસ્થાઓમાં વિશેષ ફાયર સેફટી ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની જોગવાઈ હેઠળ ન આવતા એકમોની પણ મુલાકાત લઈ ન્યૂનતમ અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. ધી ફાયર એક્સ્ટિંગ્વિશર, ઇમરજન્સી એક્ઝિટ, અવરજવર માટેના માર્ગો, વિદ્યુત સુરક્ષા તેમજ અન્ય પ્રાથમિક અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓની તપાસ કરવામાં આવી હતી. ફાયર સેફટી સંબંધિત ખામીઓ જણાતા 17 એકમોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે 1 સંસ્થાને સીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં ખેતી, પશુપાલન, શિક્ષણ, સિંચાઈ, પીવાના પાણી, માર્ગ મકાન, વીજ જોડાણો તેમજ સોલાર યોજનાઓ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આગામી 16 જુલાઈના રોજ યોજાનારી અમદાવાદની રથયાત્રા માટે મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 13 કિલોમીટરથી વધુના રૂટ પર રોડ ડ્રેનેજથી લઈ આરોગ્ય, ફાયર અને સફાઈ સુધી વિશેષ આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા દરમિયાન 203 ફાયરકર્મી, 7 મોબાઇલ મેડિકલ વાન, 560 ફ્લડ લાઇટ અને 395 સફાઈકર્મીઓ તૈનાત રહેશે. એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર આવેલા કુલ 633 ભયજનક મકાનો પર જાહેર ચેતવણી નોટિસ લગાવવામાં આવી છે. એએમસીના હેલ્થ વિભાગ દ્વારા 15 મેડિકલ ઓફિસર અને આશરે 100 કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવશે તેવી માહિતી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. સાંભળીએ એક અહેવાલ.
3: ફૂટપાથ રિપેરિંગ, કલરકામ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સફાઈ માટેની સઘન કાર્યવાહી હાથ ધરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સ્પેશિયલ ટીમોને બનાવી અને વિવિધ વોર્ડની અંદર કામગીરી શરૂ કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા પણ ટોલ 203 જેટલા અધિકારી કર્મચારીઓને રથયાત્રા માટે ડ્યુટીનો ઓર્ડર કરી દેવામાં આવેલો છે. હેલ્થ વિભાગ દ્વારા મોબાઈલ મેડિકલ વાન, મેડિકલ ઓફિસર અને તમામ અર્બન હેલ્થ સેન્ટર જે રથયાત્રા ઉપર આવેલા છે તેની કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
0: અમદાવાદમાં ચાલી રહેલ એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે પોતાની શાનદાર લય જાળવી રાખતા બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4th જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. પુલ એમાં બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે કઝાકિસ્તાન, ચાઇનીઝ તાઇપે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા અનુક્રમે ત્યારબાદના સ્થાનો પર છે. પુલ બીમાં ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. 5 સેટ સુધી ચાલેલી મેચમાં ઇન્ડોનેશિયાએ 3-2 વિજય મેળવ્યો હતો. પુલ બીમાં હાલ થાઇલેન્ડ 6 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઇન્ડોનેશિયા બીજા સ્થાને છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે દબાણ હટાવો અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન 45 ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. ચોમાસુ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ચોમાસુ આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસુ સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ.કે. દાસે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ મધ્ય અને ગુજરાત, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વરસાદ થઈ શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરના 9,165 ગામોની 12,729 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો. બાલવાટિકામાં ભૂલકાઓનો વિક્રમજનક પ્રવેશ. મોહરમના તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસને ચુસ્ત બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ. અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકાએ ભિક્ષુક વૃત્તિ અને માનવ તસ્કરી ડામવા અભિયાન શરૂ કર્યું. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્યુશન ક્લાસીસમાં સઘન તપાસ. અમદાવાદમાં 16 જુલાઈ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ અને એવીસી મેન્સ કપ 2026માં ભારતે બહેરીનને 3-0 હરાવી સતત 4th જીત મેળવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
4: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: सनमपुरी और नीति मोहन की आवाजों में गीत अभी आप सुन रहे थे। स्टूडेंट ऑफ द ईयर 2 फिल्म का नाम था। अनविता दत्त ने इसे लिखा और विशाल और शेखर का संगीत। अभी वक्त है इस प्रोग्राम में एक छोटे से अंतराल का।
1: नवी आशाओं, नवा सपनाओ, नवा योगना शिक्षण ने नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगर वधी रहयो छे। बाळकोना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान कौशल्य मूल्यों अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग गुजरात सरकार।
2: ઓલા ચીમન ની વાત સાંભળી ને,
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: Fantastic fun for family.
2: 101.1 MHz.
3: Good morning and welcome friends. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ને હવે સમય થયો છે 101.1 સુરત FM પર વાત કરવાનો અને તમારા મનગમતા ગીતો સાંભળવાનો, એટલે કે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ માણવાનો, જે આજે લઈને આવી રહ્યા છે ફોરમ દવે.

0: सूरत एफएम स्पीकिंग।
1: हेलो सूरत एफएम स्पीकिंग। जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 सूरत एफएम।
1: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
0: हेलो केम छो?
3: हेलो सूरत एफएम स्पीकिंग
2: 101.1 सूरत एफएम।
4: હેલો
5: હેલો, ગુડ મોર્નિંગ।
4: ગુડ મોર્નિંગ,
5: નેન્સી રાણા બોલું છું।
4: નેન્સી કેમ છો?
5: મજામાં।
4: ક્યાંથી બોલો છો તમે?
5: સુરતથી।
4: સુરત તો ઘણું મોટું છે, કયા એરિયામાં રહો છો તમે?
5: મેં સૈયદપરા કાછિયા શેરીથી બોલું।
4: કેને શું કરો છો નેન્સી તમે?
5: હમણાં તો આરામ છે।
4: હમણાં તો આરામ છે?
5: હા।
4: ક્યાં સુધી સ્ટડી કરી નેન્સી?
5: 10 સુધી।
4: 10 પછી બસ કેમ?
5: એમ જ છે દીદી, અત્યારે હાલમાં જોબ કર્યું છે।
4: કઈ જગ્યાએ જોબ કરો છો?
5: ડાયમંડ વરાછા। મારા ઘરવાળાના બધા નામ છે નેન્સી। મારું નામ નેન્સી, મારી નાની બહેનનું નામ રાધા, મારી મોટી બહેનનું નામ દિવ્યા, મારા મમ્મી પપ્પા લોકોનું નામ કેતનાબેન ને રાકેશભાઈ, ને મારા એક દાદી છે એ શાંતાબેન।
4: ઓકે, ને ભાઈ નથી તમને?
5: ભાઈ નથી।
4: અચ્છા,
5: ભાઈ હતો પણ ગુજરી ગયો।
4: અરે કઈ રીતે?
5: એ તો મારા કાકાને બોલાવવા ગયો હતો તો દાદર પરથી નીચે પડી ગયો હતો, નાનો હતો।
4: ઓહો, કેટલો નાનો હતો?
5: 1.5 વર્ષનો।
4: અરે બાપરે, બહુ દુઃખ થયું હા સાંભળીને।
5: હા,
4: તો મોટી બેન શું કરે છે?
5: મોટી બેન જ્વેલર્સમાં કામ કરે।
4: અને નાની બેન રાધા શું કરે છે?
5: એ ભણે છે।
4: કયા સ્ટાન્ડર્ડમાં છે એ?
5: 9।
4: એને તો આગળ ભણાવશો ને 10 પછી પણ?
5: હા, એને ભણાવવાના
4: છે। દિવ્યા કેટલું ભણી છે?
5: દિવ્યા 12 ભણાવી।
4: વાંધો નહીં, તમે રાધાને બરાબર ભણાવજો।
5: મેં હમણાં મારી માસીને ત્યાં આવેલી છું।
4: માસીને ત્યાં એમ જ?
5: હા, ટિકિટ કરાવવા જોઈએ તમે।
4: ક્યાં જવાનો પ્લાનિંગ ચાલે છે?
5: અમદાવાદ થી રાણાધામ જવાનું।
4: તો કેટલા દિવસ થશે ત્યાં જઈને આવતા?
5: અમે સોમવારે સવારે જશું 5 વાગે અને મંગળવારે સાંજે 11 વાગે આવશું।
4: બાકી અમદાવાદમાં બીજે કશે ફરવા નથી જવું?
5: ના, અમે ખાલી એક જ સ્થળે જઈએ, પિરાણા તાગરે। અમે જઈએ ને તો અમને મનને બહુ શાંતિ મળે।
4: ઓકે, બોલો નેન્સી, આજે કયું ગીત સાંભળવું છે સુરત એફએમ પર?
5: તમારું મનપસંદનું કંઈ પણ સાંભળી દો
4: તો નેન્સી તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર।

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: સુરત એફએમ.
0: જી, સુરત એફએમ. કોણ બોલો છો?
1: કનુભાઈ બોલું.
0: કનુભાઈ, ક્યાંથી બોલો છો તમે?
1: અમે બોલીએ છીએ પાટણથી.
0: કનુભાઈ, આ વરસાદ ક્યાં ખોવાઈ ગયો છે?
1: વરસાદ ખોવાઈ ગયો છે.

0: ચાલો આપણે શોધવા જઈએ.
1: હવે ટૂંકીઓ કાઢવો પડશે મારે.
0: એટલે શું?
1: આપણા બનાવવો પડે વરસાદ.
0: વરસાદ માટે?
1: હા.
0: શું બનાવો વરસાદ માટે?
1: એ માટીનું બનાવવાનું.
0: પછી
1: ભગવાન બનાવવાના.
0: ભગવાન બનાવવાના.
1: હા, પછી નવરાવવાના પાણીથી. એના કારણે વરસાદ આવે.
0: બરાબર. તો તમારે હવે એ કરવું પડશે એવું લાગે છે.
1: હા, મારે બધી પાટીઓમાં ફરશી લઈ.
0: હા, પછી એની પૂજા પણ કરવાની.
1: હા, પૂજા કરવાની.
0: કારણ કે હવે તો ગરમીમાં કંટાળ્યા ભાઈ.
1: બહુ કંટાળ્યા છે.
0: તો શું હમણાં ક્યાં છો? ખેતરે છો તમે?
1: ખેતરમાં.
0: શું વાવ્યું છે આ વખતે?
1: આ વખતે તો કપાસ ને એવું બધું વાવ્યું છે. પછી એરંડા વાવવાના છે.
0: હજી હવે વાવશો એરંડા? એરંડાને પાણી વધારે જોઈએ એવું ખરું?
1: હા, પાણી જોવાનું.
0: એટલે વરસાદની રાહ જુઓ છો?
1: હા, વરસાદ આવ્યો હોય તો પાણી ઓછું જોવો.
0: બરાબર છે. બીજું જણાવો કનુભાઈ, ઘરમાં કોણ કોણ છે તમારા?
1: ઘરમાં તો મમ્મી છે, પપ્પા છે, બે છોકરા છે, બે છોડીઓ છે.
0: અરે વાહ, બે છોરીઓના નામ શું છે?
1: આરતી, શિલ્પા.
0: બંને ભણે છે?
1: ના, એ લગ્ન કરી નાખે. દહમુ દહમુ ભણેલા છે બે.
0: તો મેરેજ ક્યાં કરાવ્યા દીકરીઓના?
1: ઓરસે કુકડિયા ઇડર ફાય ગામ છે ને. અને એક મોડાસા.
0: તમારાથી ખાસું દૂર પડે?
1: દૂર પડે, સાબરકાંઠો રેડ.
0: હા, તો દીકરીઓ વેકેશનમાં આવે? ક્યારે આવે દીકરીઓ?
1: આવે ને, ભેગા થવા આવે.
0: ચાલો, સારું કહેવાય. દીકરીઓની યાદ આવતી હશે?
1: યાદ આવે ને, ફોન આવી દે એટલે વાત કરી નાખી.
0: તમારા પત્નીનું નામ શું છે?
1: સુરિયાબેન. એ ચા મેલે છે હાલ.
0: ચા મૂકે છે?
1: ઓ, હેલો આપું.
0: હા.
2: હેલો મેડમ.
0: સુરિયાબેન, હું આવું છું ચા પીવા હમણાં.
2: એ આવો ને, આવો.
0: સુરિયાબેન,
2: ગરમ ગરમ ચા પાવું આડુભાઈ.
0: અરે વાહ, મજા આવી જાય તો.
2: જાણી.
0: સુરિયાબેન, કહેવાય ને કે છોકરીની માં રાણી અને ગડપણમાં ભરે પાણી. હા ને, તો દીકરીઓ વગર કેવું લાગે?
2: હુનુ હુનુ લાગે. દીકરા બે છે મેડમ.
0: અચ્છા, ચલો સરસ. એટલે વહુ આવી ગઈ છે?
2: ના, બાકી છે હજી, ભણે છે.
0: ચલો ફાઇન. શું ભણે છે?
2: દસમું ભણે છે ને, આઠમું ભણે.
0: બસ, ભણાવજો ભણાવજો દીકરાઓને. હા ને,
2: ભણાવા છે એટલે હાલ લગ્ન નહીં કરવો.
0: ના ના ના, હજી તો બહુ નાના છે.
2: નાના છે.
0: એ લોકોને ભણાવીને પોતાના પગભર કરજો, પછી ભણાવજો. બોલો બોલો, કયું ગીત સાંભળવું છે આજે તમને અને કનુભાઈ ને?
2: મોહરાનું ગજરે કી ધાર.
0: સરસ ગીત છે. ઓકે સુરિયાબેન, તમને અને કનુભાઈ ને સરસ મજાનું ગીત સંભળાવો સુરત FM પર. આવજો.
2: આવજો.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: नवी आशाओं, नवा सपनाओ, नवा युग ना शिक्षण नी नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। बाळकों ना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान कौशल्य मूल्यों अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग गुजरात सरकार।
2: હેલો, ગુડ મોર્નિંગ।
3: ગુડ મોર્નિંગ સુરત FM।
2: જી સુરત FM, કોણ બોલો છો?
3: નામ અર્પિતા છે, બેગમપુરા સુરત। મેં 9માં આવી।
2: અર્પિતા, 9મું ધોરણ કેવું લાગે છે?
3: બહુ મજા આવે છે 9માં તો હવે।
2: હમ, એવું કહેવાય કે 9મું એ 10માનો પાયો છે।
3: હા,
2: બરાબર ધ્યાન આપો છો ને?
3: હા, બહુ આવડી જાય ને એટલે 10મું બી આવડી જાય।
2: આવડી નહીં જાય, મહેનત તો કરવી જ પડે હે ને?
3: હા।
2: તમારી બેનપણીઓ કેટલી છે અર્પિતા?
3: બેનપણીઓ તો સ્કૂલમાં છે, ડેન્સી અને સિદ્ધિ। બીજી વારીએ છે પણ પાક્કી છે ને બે બધા।
2: પાક્કી બે બેનપણીઓ છે, તેમાં સૌથી હોશિયાર કોણ છે?
3: બંડા છે।
2: અને એ લોકો તમને ભણવામાં મદદ કરે?
3: હા, મારું બાકી હોય ને, મેં રજા પાડું ને અમદાવાદ જઈએ ને એટલે રજા પાડું ને ત્યારે લોકો મને નોટ બી આપે ભણી લખવા।
2: અચ્છા, તમારો ફેવરિટ વિષય કયો છે અર્પિતા? કોણ બોલો છો?
4: ચંદ્રિકા બોલું છું।
2: ચંદ્રિકા બેન, આજે ટિફિન બની ગયા?
4: બનાવીએ છે, પૂરી જ બાકી છે।
2: અચ્છા, અધિક મહિનામાં માલપુડા દૂધપાક ખાધા કે નહીં? કયા ધોરણ માં ભણે છે?
4: 12માં આવ્યો હવે।
2: આટલો મોટો છે અર્પિતા કરતા પણ?
4: પણ
2: કઈ વાંધો નહીં, બીજી વાર વાત કરશે હા ને? ઓકે ચંદ્રિકાબેન, આ ગીત સરસ મજાનું સંભળાવો સુરત FM પર।
4: થેન્ક યુ,
2: વેલકમ, આવજો।

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો, ગુડ મોર્નિંગ.
2: હેલો, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ.
1: જય શ્રી કૃષ્ણ. કોણ બોલો છો?
2: કોણ બોલો બેન?
1: તમે કોણ બોલો?
2: હું ઉકાઈથી પૂનાભાઈ બોલું છું.
1: પૂનાભાઈ, હું ફોરમ બોલું છું.
2: ફોરમ દવે? આપણે ગીત સાંભળવાનું છે પૂનમ બેન.
1: કયું ગીત સાંભળવાનું છે?
2: આપણે આખીર આખીર કોનું ગીત પૂછે છે. સ્મિતા પાટીલ રાજસ્થાન ના ઉપર ફરમાયે. એક વસંતભાઈ છે, છોટુભાઈ લોન્ડ્રી વાળા છે, વિક્રમભાઈ છે, વેદભાઈ છે, રજભાઈ છે, શિવાનભાઈ છે. નિયમિત સાંભળે છે તમારે.
1: વરસાદ માટે રાહ જોવાય છે કે નહીં?
2: વરસાદ નથી આવતો. પૂજા વિધિ કરી વરસાદ માટે.
1: કોને પૂજા વિધિ કરી?
2: વરસાદ આવે એને વિધિ કરવી પડે. અમુક વિધિ કરી આમ તો વરસાદ ની, એટલે શું કરે? વરસાદ આવે સારું ને. આમ તો
1: તમારો ફેવરિટ હીરો કોણ છે?
2: આપડે જૂના માં છે, આપડે ધર્મેન્દ્ર હતા, જીતેન્દ્ર હતા, એ આવે ફેવરિટ.
1: અચ્છા,
2: મૂવી આવતી મોબાઈલ માં કે અમુક ટીવી ઉપર ઓનલાઈન મંગાવી જોઈ લે, જોવું પડે. આમ તો જીતેન્દ્ર છે, ધર્મેન્દ્ર છે.
1: ખેતીમાં કઈ બનાવ્યો કે નહીં?
2: ખેતી નથી અમારે, હવે પશુપાલન ધંધો છે. જીવી ઉપર કોલાનું દૂધ આપવા જઈએ અને આવે ને પશુના કામકાજ કરીએ.
1: સવારમાં ગાય ને દોવાનું કોણ કામ કરે?
2: હવે ગાય માં દોવાનું મોટા ભાઈ ને બધું દોયા. આમ તો હવારે 4-5 ગાયો છે, 2-3 ભેંસો છે.
1: અને મેં એવું સાંભળ્યું છે કે ગાય ને પણ જે વ્યક્તિ દોતું હોય તેને જ દોવાનું રોજ. એ જો કોઈ અલગ વ્યક્તિ દોય તો પછી એ ગાય દૂધ નહીં આપે, એવું ખરું?
2: હા, એવું. અમુક અજાણી કોઈ વ્યક્તિ બાજુ જાય ને તો થયા કરે, અજાણી વ્યક્તિ ને કોઈ દોવા ના દે. આમ તો અમુક આપડે જાણતા હોય રોજ હવાળા દોતા હોય એને જ આમ દોવા દે. આમ
1: બરાબર છે. ગાય ને સ્પર્શ ખબર પડી જાય?
2: ખબર પડી જાય ગાય ને, તો ખબર પડી જાય.
1: આરામ કરો તમે, અને તમને સંભળાવું આ ગીત સુરત FM પર.
2: જય શ્રી કૃષ્ણ.
1: આવજો આવજો.

0: ની એટલે ટરસી ગયા છે. હવે તો આવી જાય ભગવાન ઉપર વાળા મેર કરે. હવે
1: મલ્હાર ગાવો પડશે હવે એવું લાગે છે.
0: આપડે સુરત એફએમ માં મૂકી દેતો હશે ચારે બાજુ દક્ષિણ ગુજરાત ની અંદર.
1: બાકી દક્ષિણ બાજુ પણ વરસાદ આવી ગયો.
0: હા, તો છૂટા છવાયા દૂર દૂર ઝાપડા શું પડે છે, ઝાપટા ઝૂપટા પડે.
1: આપડે ત્યાં તો વરસાદ પડે ધોધમાર તો જ જરાક ઠંડક થાય. શાકભાજી ઘરમાં રાખી
0: દેવાનું, સ્ટોક કરી દેવો પડે.
1: ખરી વાત છે. શું લાગે છે આ વખતે કેવો વરસાદ હશે?
0: આ વખતે તો કે છે ભાઈ આપણે કે ઓછો વરસાદ છે.
1: ઉનાળામાં
0: ગરમી એનું કામ કરે, શિયાળામાં એનું, તો આપડે બધું એક્સેપ્ટ કરીને ચાલવું પડે.
1: જી જી, પણ જે રીતે ગરમી પડી છે એ રીતે જો વરસાદ પડશે ધોધમાર તો જ મજા આવશે. બોલો શારદાબેન, નવસારીમાં કેમ છે બધું?
0: બસ બધું મજામાં, બધું સારું છે. તમારે વરસાદનો લાગતું કોઈ ગીત મૂકી દેજો.
1: પરિવારમાં બધા સારા છે?
0: ઓ બધા સારા છે, બે દીકરા છે, વહુ છે, અમે બંને જણા છીએ, સાત જણા છે સદસ્ય ઘરની અંદર સદસ્ય.
1: અચ્છા, ઓકે, તો ચાલો આપણે મસ્ત ગીત કોઈ વરસાદને લગતું સાંભળીએ સુરત એફએમ પર.
0: બાય.
1: આવજો
0: આવજો.

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ.
0: કોણ બોલો છો?
1: હા, પ્રવીણભાઈ બોલું.
0: પ્રવીણભાઈ ક્યાંથી બોલો છો?
1: સંપરા.
0: શું કરો છો પ્રવીણભાઈ?
1: ટેક્સટાઇલ લાઈનમાં કામ કરતો હતો, હવે રિટાયર થઈ ગયું.
0: ને કેવું રહ્યું ટેક્સટાઇલનું કામકાજ?
1: સારું રહ્યું. આપને કામ જ એવું કહ્યું કે આપને યાદ કરે હજુ સુધી.
0: યાદ કરે તો તમે પહોંચી જાઓ કે નહીં?
1: હા, પણ ઘેરે જમવાનું હોય, કઈ બી પ્રસંગ હોય તો આપને પહેલા બોલાવે.
0: અચ્છા, બરાબર છે. એટલે શુભાશુભ પ્રસંગમાં તમને પહેલા યાદ કરે.
1: હા.
0: કેટલા વર્ષ કામ કર્યું ટેક્સટાઇલમાં?
1: લગભગ 35-36 વર્ષ કામ કર્યું.
0: અરે વાહ. તો ગમે છે ઘરે રહેવાનું કે પછી એમ થાય કે
1: એમ છે ને આપની પાસે?
0: બરાબર છે. એફએમ છે તે તમારા કામની ગરજ સારી લે છે. બોલો પ્રવીણભાઈ.
1: એમ સાંભળવાની બહુ મજા આવે. આપના 90 વર્ષગાંઠ હતી ત્યારે પણ મારો સ્પેશિયલ પ્રોગ્રામમાં મારા શબ્દ આવેલા.
0: શું વાત છે! 7
1: વાગે.
0: અરે વાહ,
1: બહુ આનંદ થઈ ગયો મને તે દિવસે.
0: ના, પણ સારું કહેવાય ને.
1: હા, હું સાંભળીને બહુ ખુશ થઈ ગયો કે કેવું પડે.
0: બરાબર છે.
1: બે બેન, ત્રણ બેન, પાંચ બેનના રેડિયા હતા માલવાળા. ગીત મૂકવાનું છે સાવન કા મહિના, પવન કરે શોર.
0: સરસ ગીત છે. સાવન કા મહિના તો થઈ ગયો છે પણ સાવન નથી.
1: સાવન આવે જ ને હવે. મૂકો તો આવે ને.
0: હા, બની શકે કે હું આ ગીત મૂકું તો વરસાદ આવી જાય.
1: તો ફેર પડે ને.
0: ખરી વાત છે. બીજું ઘરમાં કોણ કોણ છે પ્રવીણભાઈ?
1: બે છોકરા છે, મારા નોકરી પર ગયા છે. મારી મિસિસ બજાર ગઈ છે, એ લોકો ટાંકા ભરવાનું કામ કરે.
0: અચ્છા, એટલે લુમ્સમાં છે.
1: હા, લુમ્સ ખાતામાં.
0: ઓકે પ્રવીણભાઈ, તો તમને સંભળાવી દઉં આ ગીત સુરત એફએમ પર.
1: આવજો
0: આવજો.

સો ફ્રેન્ડ્સ, આજના ફોન ઇન પ્રોગ્રામમાં આપે જે સોંગ્સ એન્જોય કર્યા એ આ પ્રમાણે હતા. ફર્સ્ટ સોંગ આપે એન્જોય કર્યું રહેના હૈ તેરે દિલ મેં મૂવીનું, બોમ્બે જયશ્રીનો અવાજ, મ્યુઝિક હરીશ જયરાજનું એન્ડ લિરિક્સ સમીરના.

0: ત્યારબાદ ગુરુ મૂવીનું સોંગ આપે એન્જોય કર્યું શ્રેયા ઘોષાલ અને ઉદય મઝુમદારના અવાજમાં, મ્યુઝિક એ આર રહેમાનનું એન્ડ લિરિક્સ ગુલઝારના, અને લાસ્ટમાં આપે એન્જોય કર્યું ફિલ્મ મિલનનું સોંગ લતા મંગેશકર અને મુકેશના અવાજમાં, મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું એન્ડ લિરિક્સ આનંદ બક્ષીના. સો કીપ લિસનિંગ સુરત એફએમ 101.1 મેગાહર્ટ્ઝ.
1: ફ્રેન્ડ્સ, ફોરમ દવે દ્વારા પ્રસ્તુત ફોનિંગ પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ સમાપ્ત થાય છે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
2: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
5: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
7: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
8: સુરત એફએમ 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
7: કદી નહીં રહે તમારાથી દૂર.
8: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
7: હંમેશા તમારી સાથે.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
3: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
1: આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓન્લી ઓન 101.1 એફએમ. મિત્રો, કદીક સીધું કદીક આડું, આમ ચાલ્યા કરવાનું જીવનનું ગાડું. કે કદીક સીધું કદીક આડું, આમ ચાલ્યા કરવાનું જીવનનું ગાડું. કર્મની ઘંટી દળતી રહે, ક્યારેક ઝીણું તો ક્યારેક જાડું. સપનાઓને રોકો ત્યાં તો ઈચ્છાઓનું આવતું ધાડું. આંસુના તોરણો બાંધીને આંખો પૂછે, એક સેલ્ફી પાડું. અને આ જીવન તો આવું જ છે ભાઈ, કે આ જીવન તો આવું જ છે ભાઈ, બસ દિલથી જીવી લો એને રોજ થોડું થોડું. એટલે દોસ્તો, નાહકની આધિ વ્યાધિ કે ઉપાધિને ભૂલી જઈ બસ મન ભરીને આ જીવનને માણી લેવાનું. ને અત્યારે તો સમય થયો છે માહિતી અને મનોરંજનના મસાલેદાર કોમ્બિનેશન એટલે કે પ્રોગ્રામ સુરતી સિઝલર માણવાનો, જેમાં આજે આપની સાથે છે આપની રેડિયો ફ્રેન્ડ ખ્યાતિ. તો આજના સુરતી સિઝલરની શરૂઆત કરીએ કહો ના પ્યાર હૈ ફિલ્મના આ ગીત સાથે. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સાથી કલાકારોનો અવાજ, સંગીત રાજેશ રોશનનું, શબ્દરચના વિજય અકેલાની.

આકાશવાણી છે ને, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. ને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર. મિત્રો, જૂન મહિનો તેના અંત તરફ આગળ વધી રહ્યો છે, એટલે કેરી વિદાયનો સમય આવી જ ગયો. મોટે ભાગે દરેકના ઘરમાં જતી કેરી, યાને કે સિઝનની છેલ્લી છેલ્લી કેરીની મજા લેવાઈ રહી હશે. એટલે હવે તો ઘણાના ઘરમાં કેરી ના હોય ને તો ઘરના ખૂણાઓ અને ટોપલાઓ કેરી વિના સૂના થઈ ગયા હોય ને એવું લાગે. પણ આ બધામાં કેટલાકને કેરી એટલી બધી ભાવે કે એ દિલ માંગે મોર, એટલે હજુ પણ એકાદ મણ કેરી લેવા એમનું મન લલચાઈ જાય. પણ પછી ભાવ સાંભળીને ક્યારેક મનને વાળવું પણ પડે. એટલે તો ઘણા શાણા લોકો સિઝનમાં જ કેરીનો પૂરતો સ્ટોક કરી દે, પાકેલી કેરીનો પલ્પ ટુકડા કે પછી રસની થેલીઓ ભરીને ફ્રોઝન કરી દે, જેથી આખા વર્ષમાં જ્યારે પણ કેરીનો રસ ખાવાની ઈચ્છા થાય તો તેની મજા માણી શકાય. ને એમાં પણ ખાસ કરીને વડ સાવિત્રી વ્રત, અલુણા વ્રત ને શ્રાવણ માસમાં આવતા ઉપવાસ માટે કેરીનો પૂરતો સ્ટોક રાખવામાં આવે. જો કે ઘણા લોકો એવું પણ માને હા કે સિઝનમાં જે વસ્તુ મળે ને એની મજા ત્યારે જ લેવાની, કારણ કે પછી એના જેવો ટેસ્ટ નહીં આવે. અને એમ પણ ખાલી ખાલી બધી વસ્તુ ફ્રોઝન કરી ફ્રીઝને શું કામ ભરી દેવાનું? હવે ટેસ્ટની વાત આવે તો એ તો દરેકનો રસનો વિષય. ને કદાચ ફ્રીઝ ભરાઈ જાય ને જગ્યા ઓછી પડે એ પ્રોબ્લેમ ના થાય ને, એટલે તો હવે ફ્રીઝ પણ કબાટ જેવા મોટા ને ખાનાવાળા મળતા થઈ ગયા છે. એટલે તો હવે ફિકર નોટ, રસની થેલી ભરી જ લેવાની. ને સુરતી સિઝલરમાં વાત પછી એક ગીત પણ સાંભળી જ લેવાનું. સુનિધિ ચૌહાણ અને જતિન્દર સિંહના અવાજમાં આવી રહ્યું છે ધક ધક ફિલ્મનું આ ગીત. કુંદન વિદ્યાર્થીના શબ્દો સાથે છે ઋષિ દત્તાનું સંગીત.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત એફએમ તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
4: કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
5: જી,
4: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
5: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
4: પણ એ કેવી રીતે થશે?
5: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
4: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
5: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
4: બસ
5: બસ,
4: સમજી ગયો.
5: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
6: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.
7: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
9: મિત્રો, આપણે બધા ક્યારેક ને ક્યારેક તો બાકડા ઉપર બેઠા જ હોઈશું, પછી એ બગીચાનો બાકડો હોય કે સ્કૂલનો કે પછી સ્ટેશનનો. આમ તો આ બાકડા સાથે આપણી ઉંમરના તમામ પડાવ જોડાયેલા છે. દોસ્તો, ક્યારેક ઊંડાણથી વિચારીએને તો તેમાં વર્ષોની કરચલીઓનો હિસાબ દેખાય, ને જરાક નીચે જોઈએ તો ગામ આખાની નિંદાનું નિંદામણ પણ ઉગેલું દેખાય. અનેક લોકોના વીતી ગયેલા વર્ષોનો ખારો, તુરો, કડવો, મીઠો વિવિધ પ્રકારનો ઇતિહાસ પણ ખજાનાની જેમ સચવાયેલો મળી આવ્યા બાકડે. અને એટલે જ એના માટે એવું કહેવાયું છે કે પ્રેમનો પર્યાય છે આ બાકડો, 12મો અધ્યાય છે આ બાકડો. કે પ્રેમનો પર્યાય છે આ બાકડો, 12મો અધ્યાય છે આ બાકડો. બે મળેલા જીવ માંડે વાર્તા ત્યારે કેટલો હરખાય છે આ બાકડો. હાથમાં લઈ હાથ બેઠા હોય જે જ્યારે, હાથમાં લઈ હાથ બેઠા હોય જે જ્યારે, એમને વહલો લાગે છે આ બાકડો. કેટલાય લોકો આવ્યા ને ગયા, કેટલાય લોકો આવ્યા ને ગયા, પણ ખુદ કશે ક્યાં જાય છે આ બાકડો. ને મિત્રો, હું પણ કશે નથી જવાની, 12 વાગ્યા સુધી તમારી સાથે જ છું. તો બાકડાની બાકી વાતો કરીએ કભી ખુશી કભી ગમ ફિલ્મના આ ગીત પછી. ગાયક કલાકારો અલકા યાજ્ઞિક, સુનિધિ ચૌહાણ, ઉદિત નારાયણ, સુદેશ ભોસલે, આદેશ શ્રીવાસ્તવ અને અમિતાભ બચ્ચન. સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ, ગીતકાર સમીર.

મિત્રો, આ ગીત પહેલાં શરૂ કરેલી મારી બાકડાની વાતને જો હું આગળ વધારું ને તો ઘણાના જીવનની તકલીફો ને ઉદાસી કંઈ કેટલીય વાર બાકડે ઠલવાઈ હશે એની ગણતરી કરવી જરા અઘરી છે. કોઈના ગુસ્સા કે શોકનો પણ તે મૂક સાક્ષી બની રહ્યો હશે. તો કોઈ રડતું હોય ત્યારે તેના આંસુ ન લૂછી શકવા બદલ તેને અફસોસ પણ એટલો જ થયો હશે. સાંજે મિત્રો સાથે સંતાનોની સફળતાની વાત કરતા પિતાની સાથે સાથે બાકડાએ પણ એટલી જ ખુશી અનુભવી હશે. સ્કૂલના દફતરોએ પણ અહીં વિસામો લીધો હશે તો ક્યારેક લાકડી અને બોલ બેટ પણ તેની પાસે રોકાયા હશે. કોઈએ આપેલું ગિફ્ટ બોક્સ જ્યારે તેની પર મૂકીને ખોલવામાં આવ્યું હશે ત્યારે ગિફ્ટ મેળવનારની સાથે સાથે બાકડાના હૈયે પણ હરખ નહીં માતો હોય. ક્યારેક આખા અબનો ખાલીપો તેની પર ઉતરી આવતો હશે તો ક્યારેક પંખીઓના કલરવથી તે ભરચક પણ થતો હશે. વરસાદ, ટાઢ કે તાપમાં તેણે કંઈ કેટલું એ જોયું હશે, જાણ્યું હશે, અનુભવ્યું હશે. તેમ છતાં ક્યારેય કંઈ પણ બોલ્યા વગર બધાને નિરાંતની અનુભૂતિ કરાવતો રહ્યો છે આ બાકડો. બગીચામાં રમતા નાના ભૂલકાઓની ધમાલ મસ્તીથી માંડીને કોલેજના મિત્રોની કરામતો પણ તેને નજરે નિહાળી છે. તો વૃદ્ધો માટે આ બાકડો પોતાના મનની વાતો મન મૂકીને કરવાનું મુકામ બની જતો હોય છે. આમ ઉંમરના તમામ પડાવ અહીં આવ્યા હશે, બેઠા હશે અને ચાલ્યા ગયા હશે. ને એટલે જ તો વાતની શરૂઆતમાં મેં કહ્યું હતું તેમ કેટલાય લોકો આવ્યા ને ગયા, કે કંઈ કેટલાય લોકો આવ્યા ને ગયા, પણ ખુદ કશે ક્યાં જાય છે આ બાકડો.

0: હમણાં તમે પૂજા તિવારી, જાવેદ અલી, સાર્થક કલ્યાણી અને સ્વાગત રાઠોડના અવાજમાં હીરોપંતી ટુ મૂવીનું સોંગ એન્જોય કર્યું. મ્યુઝિક હતું એ આર રહેમાનનું, બોલ જ્યોતિ નાયર અને મહબૂબના.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
3: સોમવાર થી શુક્રવાર
2: સાંજે 6 કલાકે
4: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી

હમણાં તમે આસ્થા ગિલ, સચિન સંઘવી, જીગર સરૈયા અને દિવ્યા કુમારના અવાજમાં સ્ત્રી ફિલ્મનું ગીત સાંભળ્યું. વાયુના શબ્દોને સાથ મળ્યો હતો સચિન જીગરના સંગીતનો. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM ને હમણાં તમે એન્જોય કરી રહ્યા છો પ્રોગ્રામ સુરતી સિઝલર. મિત્રો, વર્ષા ઋતુની ધીમી શરૂઆત થઈ ચૂકી છે. અરે, મને પૂરી વાત તો કરવા દો. મને ખબર છે કે આ વાક્ય સાંભળતાની સાથે તમે કહેશો, ખ્યાતિ ક્યાં વરસાદ આવે છે અને જોઈએ એવો તો આવવાની હજુ બહુ વાર લાગે છે. પણ ફ્રેન્ડ્સ, એક બે દિવસમાં એક નાનું મોટું ઝાપટું પણ આવે ને તો આપણે તો આપણી તૈયારી કરવી જ પડે ને. અને એટલે સૌથી પહેલી યાદ આવે છત્રી. આ છત્રી અને વરસાદનો સંબંધ જ એટલો ગજબનો કે જે દિવસે છત્રી સાથે હોય તે દિવસે વરસાદ આવતો નથી, અને જે દિવસે છત્રી ઘરે ભૂલી જઈએ ને તે દિવસે વરસાદ એવો પડે કે જાણે વાદળો ખાસ આપણી રાહ જોઈ રહ્યા હોય ને એવું લાગે. અને પવનમાં પાછી છત્રીની હાલત ઘણી વખત જોવા જેવી થતી હોય છે. થોડો જોરદાર પવન ફૂંકાય એટલે છત્રી કાગડો થઈ જાય, જાણે કે પવનથી એકદમ ડરીને હેન્ડ્સ અપ. ને એક મજા તો ત્યારે આવે કે વ્યક્તિ કાગડો થઈ ગયેલ છત્રીને સીધી કરવા એટલો વ્યસ્ત થઈ જાય કે વરસાદમાં આખે આખા ભીના થઈ જાય. દુનિયામાં સૌથી વધુ મુસાફરી કરતી વસ્તુઓમાં છત્રીની ગણતરી કરી શકાય, હા, કારણ એના માલિક જ્યાં જ્યાં જાય ત્યાં તેને સાથે લઈને ફરે ને પાછા ગમે ત્યાં ભૂલી પણ જાય. પણ માલિકને છત્રી પ્રત્યે એટલો પ્રેમ કે યાદ કરીને ભૂલાયેલી છત્રીને પાછી શોધીને મેળવી પણ લે. તો આ ચોમાસાની ફ્રેન્ડ્સ ફોરએવર એટલે છત્રી, જેના વિશે વિચારીએ ને તો ઘણા લાઈફ લેસન્સ પણ એ શીખવી જાય છે, જેના વિશે વાત કરીશું. પણ પહેલાં એક સોંગ એન્જોય કરી લઈએ. સો કમિંગ અપ નેક્સ્ટ સોંગ ફ્રોમ ધ મૂવી ડર ઇન વોઇસ ઓફ ઉદિત નારાયણ, મ્યુઝિક બાય શિવહરી, લિરિક્સ બાય આનંદ બક્ષી.

મિત્રો, છત્રી માત્ર વરસાદ રક્ષક નથી પણ એક શિક્ષક પણ છે, જે શીખવે છે આપણને જીવનના પાઠ. જેમ છત્રી વરસાદમાં આપણું રક્ષણ કરે છે, તેમ સારા વિચારો, જ્ઞાન અને સંસ્કાર જીવનની મુશ્કેલીઓમાં આપણું રક્ષણ કરે છે. વરસાદ ગમે તેટલો જોરમાં પડે પણ છત્રી હંમેશા આપણા માથા ઉપર રહે છે, તેમ આપણા જીવનમાં પણ ગમે તેવા સંજોગો આવે પણ આપણે આત્મવિશ્વાસથી અડગ ઊભા રહેવાનું. ભલે દુઃખ અનરાધાર વરસે પણ હરી મારા હૈયે વસે, એ આત્મવિશ્વાસ આપણને અડગ બનાવે છે. સંજોગોવસાત બે ત્રણ જણા પણ એક છત્રીમાં સમાઈને વર્ષોથી રક્ષણ મેળવતા આવ્યા છે, તેમ આપણું જીવન પણ એવું હોવું જોઈએ કે આપણી આસપાસના લોકો અગવડતામાં આપણા થકી સચવાઈ જવા જોઈએ. પોતે ભીંજાઈને રક્ષણ આપતી છત્રી નિસ્વાર્થ સેવા અને ત્યાગનો સંદેશ આપે છે. છત્રી ખુલે તો રક્ષણ આપે અને બંધ હોય તો કોઈનો ચાલવાનો ટેકો પણ આપે. છત્રી પડકારોનો સામનો કરતા શીખવે છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતી છત્રી વિશે બે લાઈન અંતમાં કહું ને તો, વરસાદની મોસમમાં જો છત્રીનો સાથ મળે, ને જીવનના રસ્તે જો હિંમતનો હાથ મળે, તો મુશ્કેલીઓ ભલે વરસે આકાશમાંથી પણ હસતા રહીએ તો દરેક દિવસ ખાસ બને. અને આ વાત સાથે હવે સુરતી સિઝલરમાં સોંગ પ્લે થઈ જાય તો અત્યારનો સમય પણ ખાસ બને. તો આવી રહ્યું છે હવે પછીનું ગીત, નેહા કક્કર અને બિલાલ સઈદના અવાજમાં બાઝાર ફિલ્મથી, સંગીત અને શબ્દો બિલાલ સઈદના.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: विकसित भारत 2047 ना संकल्प साथे गुजरात शिक्षण में गुणवत्ता की नवी दिशा तरफ आगळ वधी रह्यु छे। निपुण गुजरात अभियान, नवा राज्य अभ्यासक्रम अने स्कूल क्वालिटी असेसमेंट एंड अश्योरेंस फ्रेमवर्क SQAAF द्वारा शालाओं में गुणवत्ता युक्त शिक्षण ने वधु सशक्त बनावामा आवी रह्यु छे। गुणोत्सव शिक्षण में श्रेष्ठता की नवी ओळख बनी रह्यु छे। विकसित गुजरात ना पाया मजबूत बनावतु गुणवत्ता सभर शिक्षण, गुणवत्ता युक्त शिक्षण, उज्ज्वल भविष्य। शिक्षण विभाग, गुजरात सरकार।
2: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: Fantastic fun for family.
4: 101.1 MHz Surat FM।
5: મિત્રો, લઘુમતી સમુદાયોના હિતોના રક્ષણ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ અર્થે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા 15 સૂત્રી કાર્યક્રમ અમલમાં મુકાયેલ છે, જે અંતર્ગત પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના ને શૈક્ષણિક સશક્તિકરણ વિભાગ હેઠળ સાંકળી લેવામાં આવી છે। પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ એ ધોરણ 1-10 સુધી અભ્યાસ કરતા લઘુમતી સમુદાયો, SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે એક નાણાકીય સહાય યોજના છે, જેનો હેતુ ડ્રોપઆઉટ દર ઘટાડવાનો, પરિવારો પર નાણાકીય બોજ હળવો કરવાનો અને શાળા શિક્ષણ પૂર્ણ કરવાને પ્રોત્સાહન આપવાનો છે। જે વિદ્યાર્થીઓએ તેમની પાછલી અંતિમ પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવ્યા હોય અને તેમના માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી વધુ ન હોય તો તેઓ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઈ શકે છે। આ યોજનામાં શાળા ફી, સ્ટેશનરી અને અન્ય આવશ્યક શૈક્ષણિક ખર્ચાઓ આવરી લઈ લઘુમતી સમુદાયોના વિદ્યાર્થીઓને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના વિશેની વિગતવાર માહિતી રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ NSP દ્વારા મેળવી શકાય, અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી પણ સબમિટ કરી શકે છે। આમ આવી વિવિધ યોજનાઓ થકી લઘુમતી સમુદાયોના જીવનમાં આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટેના પ્રયત્નો 15 સૂત્રી કાર્યક્રમ થકી કરવામાં આવી રહ્યા છે। તો આ ઇન્ફોર્મેશન બાદ હવે માણીએ સુરતી સિઝલરમાં હવે પછીનું ગીત।

0: હમણાં તમે પ્રતીક્ષા શ્રીવાસ્તવ અને સલોની બત્રાના અવાજમાં -31 ધ નાગપુર ફાઇલ્સ મૂવીનું સોંગ એન્જોય કર્યું. મ્યુઝિક હતું ઉડયન ધર્માધિકારીનું, લિરિક શાયરા અપૂર્વાના.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
0: ફ્રેન્ડ્સ, હવે માણીએ આજના સુરતી સિઝનનું છેલ્લું ગીત સુપર 30 ફિલ્મથી. ઉદિત નારાયણ અને શ્રેયા ઘોષાલનો અવાજ, સંગીત અજય અતુલનું, શબ્દરચના અમિતા ભટ્ટાચાર્યની.

સુપર 30 ફિલ્મના આ ગીત સાથે આજનું સુરતી સિઝલર સમાપ્ત થાય છે. ને ફ્રેન્ડ્સ, ખ્યાતિનું હંમેશની જેમ બસ એટલું જ કહેવાનું કે આમ જ હંમેશા મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો, હસતા રહેજો અને સાંભળતા રહેજો 101.1 સુરત FM. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. ને હવે થોડી જ વારમાં એટલે કે બરાબર 12 વાગ્યે રિલે કરીશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ આપ સાંભળશો કાર્યક્રમ યાદો.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ. અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0 હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો હતો. ઇસ્લામાબાદ પર સંયુક્ત રાષ્ટ્ર મંચનું રાજકીયકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને સાથે જ સહ અધ્યક્ષ તરીકેના પોતાના પદનો દુરૂપયોગ કરવા બદલ તેની ટીકા કરી હતી. ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના હસ્તક્ષેપનો જવાબ આપતા શ્રી હરીશે સહ અધ્યક્ષના વર્તનની ટીકા કરી હતી અને જમ્મુ કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો સંપૂર્ણપણે આંતરિક મામલો છે. ભારતીય રાજદૂતે યુએનએટી માળખા હેઠળ યુએનના આદેશોની સમીક્ષા વિશે પણ વાત કરી હતી, જેનો હેતુ સમગ્ર સંગઠનમાં કાર્યક્ષમતા સુધારવાનો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ આધારિત ઈ પાસપોર્ટની રજૂઆત, નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવા અને પાસપોર્ટ જારી કરવાના રેકોર્ડ સ્તરને કારણે મુસાફરી સરળ બની રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે 14મા પાસપોર્ટ સેવા દિવસ નિમિત્તે ભારત અને વિદેશમાં તમામ પાસપોર્ટ સત્તાવાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર જયશંકરે સુરક્ષિત પાસપોર્ટ, સુગમ સેવા, સશક્ત નાગરિકના વિઝન દ્વારા સંચાલિત પાસપોર્ટ સેવાઓની ડિલિવરીને ઝડપી, વધુ પારદર્શક અને સુલભ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાને પણ પુનઃપુષ્ટિ આપી હતી. ઈરાનના તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી, જેમાં ભારતીય નાગરિકોએ આગામી સૂચના સુધી દેશમાં બિનઆવશ્યક મુસાફરી ટાળવા, ઉચ્ચ સ્તરની સાવધાની રાખવા, સતર્ક રહેવા અને પરિસ્થિતિગત જાગૃતિ જાળવવાની સલાહ અપાઈ છે. સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. દૂતાવાસે વધુમાં ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો તેમજ દેશમાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને દૂતાવાસમાં તેમની વિગતો નોંધાવવા પણ જણાવ્યું છે. આ સાથે દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નિયમિતપણે નિરીક્ષણ કરવા પણ અપીલ કરી છે. મુંદ્રા બંદરે 3,000 કિલોગ્રામ નશાકારક પદાર્થની આયાત કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ કરી રહી છે. ઈડીના અધિકારીઓએ જણાવ્યું કે હરપ્રીતસિંહ તલવાર, શમશુરદન અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ડ્રગના પૈસા દિલ્હીની નાઇટ ક્લબોમાં રોકાણ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. હરપ્રીતસિંહ તલવારની અગાઉ રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ દ્વારા આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તાજેતરમાં તેને જામીન પર મુક્ત કરાયો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ખાણ મંત્રાલયે 56 મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનીજ બ્લોક્સ અને 11 સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરી છે. આ સાથે હરાજી કરાયેલા બ્લોક્સની કુલ સંખ્યા 88માંથી 56 થઈ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને તેલંગાણામાં પ્રથમ વખત ખનીજ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી, જેમાં ગ્રેફાઇટ, વેનેડિયમ, ટાઇટેનિયમ, ગ્લુકોનાઇટ અને રોક ફોસ્ફેટ જેવા ખનીજોનો સમાવેશ થાય છે. હરાજી કરાયેલા સંશોધન લાયસન્સ બ્લોક્સની સંખ્યા હવે 11 છે. અરુણાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઓડિશામાં પ્રથમ વખત સંશોધન લાયસન્સ બ્લોક્સની હરાજી કરવામાં આવી હતી. લખનૌમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાના પગલે ઉત્તરપ્રદેશ સરકારે રાજ્યમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના નિયમનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર ઇન્સ્ટિટ્યૂટ પર કાર્યવાહી કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાજ્યભરમાં અગ્નિ સલામતીના પગલાંનું મિશન મોડમાં નિરીક્ષણ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈપણ ઇમારતનો ઉપયોગ તે હેતુ માટે જ થવો જોઈએ જેના માટે તેને મંજૂરી આપવામાં આવી છે. ભોંયરામાં કોઈપણ કોચિંગ સેન્ટર, નર્સિંગ હોમ અથવા અન્ય વેપારી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. ભારત અને અમેરિકાએ પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરારને આગળ વધારવા માટે ઉચ્ચસ્તરીય વાટાઘાટો શરૂ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીયો ગોર સાથે મુલાકાત કરી હતી. અગાઉ શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં

0: કહ્યું હતું કે તેઓ ભારત અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચાઓ માટે આતુર છે. સર્જીયો ગોરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને દેશો એક મજબૂત દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યા છે, જેનાથી નવી આર્થિક તક ઊભી થશે અને ભારત અમેરિકા આર્થિક ભાગીદારી મજબૂત બનશે. ભારે ઉદ્યોગમંત્રી એચડી કુમારસ્વામીએ સ્ટીલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે ડિજિટલાઇઝેશન બનાવવા અપીલ કરી છે. તેમણે આજે નવી દિલ્હીમાં આયોજિત સ્ટીલ ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન પરના વિચાર મંથન સત્રમાં આમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશે 2018થી વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે તેની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે. નાણાકીય વર્ષ 2021-22થી ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન વાર્ષિક ધોરણે આશરે 8% વધ્યું છે, જ્યારે સ્થાનિક માંગમાં વધારો થવાના કારણે ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ આશરે 13% વધ્યો છે. તેમણે ઉત્પાદકતા, જાળવણી અને સલામતી વધારવા અને ખર્ચ ઘટાડવા માટે કૃત્રિમ બુદ્ધિ, મશીન લર્નિંગ, ડિજિટલ ટ્વિન્સ, રોબોટિક્સ અને અદ્યતન વિશ્લેષણ જેવી તકનીકોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય વિદ્યાલયો માટે 36મી રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધા 2025-26નો ઇનામ વિતરણ સમારંભ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ આ સમારંભની અધ્યક્ષતા કરશે અને પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાલયોને ઇનામ વિતરણ કરશે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટા કોરિડોર માટે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશન પર બાંધકામ કાર્યનો પ્રારંભ કરાવ્યો. પત્રકારો સાથે વાત કરતા તેમણે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી અને ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ સરકારી કર્મચારીઓ અને તમામ વ્યવસાયિકોના દૈનિક પરિવહનને સરળ બનાવશે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયો ખાડી ક્ષેત્રના 3 દિવસના પ્રવાસે છે. તેઓ ગઈકાલે અબુધાબી પહોંચ્યા હતા અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલના અધિકારીઓને મળતા અગાઉ સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને બહેરીનમાં વાટાઘાટો કરશે. મુલાકાત દરમિયાન તેઓ પ્રાદેશિક ભાગીદારોને અમેરિકા અને ઇરાન વચ્ચે હાલમાં ચાલી રહેલા વચગાળાના શાંતિ કરાર તેમજ સંભવિત અંતિમ કરાર માટેના માળખા વિશે માહિતી આપે તેવી શક્યતા છે. શ્રી રૂબિયોએ ઇરાનને ભવિષ્યમાં કોઈપણ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ લાદવાની મંજૂરી આપવામાં નહીં આવે તેના પર ભાર મૂકતા આવા પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ ગણાવ્યું હતું. ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0થી હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું છે, જ્યારે પોર્ટુગલે ઉઝબેકિસ્તાનને 5-0થી પરાજય આપ્યો. પોર્ટુગલના ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના 2 ગોલ સાથે 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે. દરમિયાન ઇંગ્લેન્ડ અને ઘાના વચ્ચેની મેચ ડ્રો રહી હતી, જ્યારે ક્રોએશિયાએ પનામાને 1-0થી હરાવ્યું હતું. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે બહેરીનને સીધા 3 સેટમાં હરાવી સતત 4થી જીત નોંધાવી છે. આ સાથે ભારતે પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત કર્યું છે. આ જીત સાથે ભારતે 4 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે અને પુલ એમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો સખત વિરોધ કર્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે પાસપોર્ટ સેવા કાર્યક્રમના બીજા તબક્કાની શરૂઆત ચીપ સક્ષમ ઈ પાસપોર્ટ સાથે થઈ છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઈરાનની બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી. મુંદ્રા બંદરે નશાકારક પદાર્થ જપ્ત કરવાના મામલે મની લોન્ડરિંગ કેસમાં ઈડીની દિલ્હીમાં 5 સ્થળોએ તપાસ અને ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયાએ ગ્રુપ કેમાં ડીઆર કોંગોને 1-0થી હરાવીને રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન
2: ફોર ફેમિલી.
3: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: મારી તક ચલે તો ભાષા કે સાથ કપડે બોલી સબ બચકુચ બદલા હુઆ દિખાઈ દેતા હૈ. ફેશન બદલતા હૈ, લોગોં કી સંસ્કૃતિ, આરામ ઓર વ્યક્તિત્વ કો દર્શાતા હૈ. આજકલ સસ્ટેનેબલ ફેશન યાની પર્યાવરણ કે અનુકૂળ કપડો કા ચલન હૈ. લેકિન ફેશન સિર્ફ મહેંગે કપડે નહીં હોના ચાહીએ, બલ્કિ અપની પસંદ ઓર બોડી ટાઈપ કે હિસાબ સે કોઈ ભી સ્ટાઈલ આપ ચુન સકતે હૈ. હમારે એક શ્રોતા ને પૂછા હૈ, શર્મિલા કે જૂડે સબસે અલગ થે, પતા નહીં સચ હોતે થે યા વિક પહેનતી થી. હાલાકી ઉનકે બાલ તો બડે દિખાઈ દેતે હૈ, પર કોન જાને ઉનકે જૂડે અસલી થે યા વો બિગ પહેનતી થી, યે બાત તો હમે ભી નહીં પતા. પર ચલીએ, પસંદ તો સબકી અપની અપની હૈ. તો અબ હમ ચલ રહે અગલે ગીત કી તરફ. ઇસકે ગીતકાર કા નામ બતા દીજિયેગા, ઇસ ગીત કે ગીતકાર કોન હૈ. ફિલ્મ બોબી સે લિયા ગયા યે ગીત હૈ. और दूसरा प्रश्न, जैसे मैं हमेशा दो प्रश्न आपको देती हूँ, दूसरा प्रश्न ये है कि आप घूमने तो गए होंगे, भारत की कई जगह पर घूमे भी होंगे, कहीं कश्मीर, कहीं मनाली या दक्षिण भारत में, या कहीं तो घूमे होंगे. जहाँ भी घूमने गए वहाँ पर सामान्यतः ऐसा होता है कि फोटोग्राफर कुछ कपड़े अपने पास रखते हैं, उन्हें आप ऊपर से पहनते हैं, फिर आपकी एक फ़ोटो खिंच जाती है और उसे यादों के तौर पर आप अपने पास सहेज कर रखते हैं. हुआ होगा ना, ऐसी कौन सी ड्रेस है जो आपने पहनी थी कभी और उसके साथ फोटो खिंचाई थी. भारत के या विदेश के कहीं भी आप गए हो घूमने के लिए और वहां की ड्रेस पहनकर फोटो खिंचाई हो आपने, आपके परिवार में किसी ने, तो जरूर साझा कीजिएगा और बताइए अगले गीत के गीतकार कौन है.
4: मुझे कुछ कहना है,
5: मुझे भी कुछ कहना है,
4: मुझे कुछ कहना है,
5: मुझे भी कुछ कहना है.
4: पहले तुम,
5: पहले तुम,
4: पहले तुम,
5: पहले तुम,
4: पहले तुम,
5: तुम,
4: तुम,
5: तुम,
4: तुम,
5: तुम,
4: तुम,
5: तुम,
4: तुम.
5: देखो जिस तरह लखनऊ के दो नवाबों की गाड़ी पहले आप, पहले आप, पहले आप, पहले आप घर से निकल गई थी, उस तरह हमारी पहले तुम, पहले तुम, पहले तुम, पहले तुम में ये मस्ती भरी रुत न चली जाए.
4: अच्छा मैं कैसी हूँ.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: सखी सहेली
1: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગા હર્ટ્ઝ પર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: ઓલા ચીમનની વાત સાંભળીને
7: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
6: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: અને હવે વિવિધ ભારતીથી આજ કે મહેમાન, જેમાં આજે સાંભળશો ચિત્રકાર અખિલેશ વર્મા સાથે મમતા સિંહની વાતચીત.
8: इसके लिए एक पूरा अलग व्यापार है जो उसको फॉलो करना चाहिए देखने वाले को. या उसको मैं तो देखता हूं कि जो हमारे जंगल में रहने वाले आदिवासी कलाकार हैं, जब वो भारत भवन आते हैं और भारत भवन की आधुनिक कला दीर्घा में वो प्रवेश करते हैं, और तो मैं देखता हूँ कि वो लोग तो सारे चित्रों को खुशी से एंजॉय करते हैं.
9: क्या बात है.
8: तो उनके पास ऐसा कुछ पहले से प्री कंसीव्ड आइडिया नहीं है चित्र का. तो जो चित्र देख रहे हैं उसके साथ वो एकाकार हो जाते हैं तत्काल ही, जैसे कि वो प्रकृति के साथ एकाकार रहते हैं. तो ये जो उनका एक समर्पण भाव है जिसमें वो अपने देखने को पूरी तरह से बरतते हैं, तो मुझे लगता है कि हर मनुष्य ये कर सकता है कि वो अपने देखने को जागृत करके अपना देखना वैसा ही निर्दोष रखे जैसा कि होता है.
9: जी जी, चित्रकला और संगीत का बड़ा गहरा संबंध है. हमने कई पेंटर्स के बारे में सुना है कि वो साथ में रेडियो लगा देते हैं, रेडियो बजता रहता है और चित्रकारी करते हैं. बहुत बड़े बड़े पेंटर्स ने खास तौर से विविध भारती के लिए कहा है. आपने भी इसका जिक्र किया. अभी इस वक्त कौन सा गाना हम अपने श्रोताओं को सुनवाएं?
8: मैं सुनाना चाहूंगा किशोर कुमार का एक गाना है, वो शाम कुछ अजीब थी.
9: इस गाने से जुड़ी हुई कोई खास याद है क्या आपकी?
8: इस गाने से

0: मंत्रालय ने बेंगलुरु और मुंबई में राजेश एक्सपोर्ट्स लिमिटेड से जुड़े 9 ठिकानों पर छापेमारी की है। ये कार्रवाई कल शुरू की गई। ये जांच राजेश एक्सपोर्ट्स लिमिटेड और उससे जुड़े लोगों के खिलाफ विदेशी मुद्रा प्रबंधन अधिनियम के कथित उल्लंघन के मामले में की जा रही है। पश्चिम बंगाल में कोलकाता के तारा तला में आज निर्माणाधीन गोदाम ढहने से 3 लोगों की मौत हो गई और 5 लोग घायल हो गए। घायलों का SSKM अस्पताल में इलाज चल रहा है। मुख्यमंत्री शुभेंदु अधिकारी स्थिति का जायजा लेने के लिए दुर्घटना स्थल पर हैं। राष्ट्रीय आपदा मोचन बल, पुलिस, अग्निशमन और आपातकालीन सेवाएं तथा स्थानीय लोग बचाव कार्य में जुटे हुए हैं। US ओपन बैडमिंटन टूर्नामेंट के महिला डबल्स में त्रिशा जॉली और गायत्री गोपीचंद ने प्री क्वार्टर फाइनल में जगह बना ली है। भारतीय जोड़ी ने स्पेन की पाउला लोपेज और लूसिया रॉड्रिक्स को हराया। मौसम विभाग ने कोंकण और गोवा में आज मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है। तटीय कर्नाटक और मध्य महाराष्ट्र में भी अगले 2 दिन तक इसी तरह का मौसम रह सकता है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: નમસ્કાર, ગુડ ઇવનિંગ. આ આકાશવાણી છે, વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું સુરત કેન્દ્ર 101.1 MHz પર. સાંજના 6:05 થઈ છે. આજની આ સાંધ્ય પ્રસારણ સભામાં આપની રેડિયો દોસ્ત પલક ત્રિવેદી આપ સૌ શ્રોતાઓને આવકારે છે. કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં ફૈઝ અહેમદ ફૈઝની આ પંક્તિઓ સાથે. દિલ ના ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ. દિલ ના ઉમ્મીદ તો નહીં, નાકામ હી તો હૈ. લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ. જી હા ફ્રેન્ડ્સ, આજ શામ આપણે વાત કરીશું હિન્દી સિને જગતમાં ભારતની વિશિષ્ટતા જેવા અનેકતામાં એકતા સાબિત કરતા નૃત્યોની, જે હિન્દી સિને જગત સાથે બખૂબી વણાયેલા છે. લોકનૃત્યો અને હિન્દી સિનેમા, એની વાતો સાથે સરસ મજાના ગીતો માણી કાર્યક્રમની શરૂઆતમાં લતા મંગેશકર અને મન્નાડેના સ્વરમાં શૈલેન્દ્રની શબ્દરચના, શંકર જયકિશનનું સંગીત, AVM પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી 1956ની ફિલ્મ ચોરી ચોરીઓની ગીત સાંભળી નરગીસ અને રાજ કપૂર મુખ્ય ભૂમિકામાં.

જી હા મિત્રો, આ ગીતમાં કઠપૂતળીનો અવાજ આપણે સાંભળ્યો છે અને આ નૃત્ય સાથે ગીતનું ફિલ્માંકન આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. રાજસ્થાનની આગવી શૈલી, આગવી લાક્ષણિકતા સમૂહ આ નૃત્ય આજે તો નામશેષ થઈ ગયું છે. આજની જેન્ઝી માટે કદાચ વાર્તા જેવું, કારણ કે કઠપૂતળી નચાવતા કલાકારો પણ આજે ઓછા છે અને કઠપૂતળી સાથે સાહિત્ય અને આપણો વારસો જોડાયેલો છે. એ નૃત્ય દ્વારા વાર્તાઓ રાજા રાણીની અને એ પ્રસ્તુતિ બાળકોના હૃદય અને મન પર સીધી અસર કરતી અને ભણવામાં આવતા પાત્રોને પણ એ લોકો બખૂબી યાદ રાખી લેતા. આમ સાહિત્ય પણ જળવાતું અને બાળકોને એક સમજ પણ વારસા દ્વારા મળતી. પણ આજે આ વસ્તુ કદાચ નામશેષ થઈ ગઈ છે ને આવા કલાકારો, આ નૃત્ય પ્રસ્તુત કરતા કલાકારો પણ બહુ ઓછા રહી ગયા છે. આપણા દ્વારા જ આ વારસાનું જતન થઈ શકે અને જેન્ઝીને આપણે વાર્તા, ગીતો, વાતો અને ચિત્રો દ્વારા સમજ આપી શકીએ તો ઘણું. મિત્રો, આ વાત સાથે વિરામ લઈએ, કાર્યક્રમમાં પણ નાનકડો બ્રેક લઈએ.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
7: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
8: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
9: હા, સુરત એફએમ.
8: કોણ બોલો?
9: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
8: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
9: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
8: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
10: સુરત એફએમ.
8: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
11: મેગાહર્ટ્ઝ પર આપનું સ્વાગત છે કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં. લોકગીતો અને હિન્દી સિને જગત આ વિષય પર આજે આપણે વાત પણ કરીશું અને ગીતો પણ સાંભળીશું. જોમ જુસ્સાથી છલકાતો હરિયાળો પ્રદેશ અને એવી જ ભાતીગળ સંસ્કૃતિ ધરાવતા પંજાબના લોકનૃત્યની વાત કરીએ તો પંજાબી નૃત્ય શૈલી એ પંજાબના સમૃદ્ધ નૃત્ય વારસા અને ખેતીના તહેવારોનું પ્રતીક છે. આ નૃત્યો તેમની અત્યંત ઉર્જા, ઉત્સાહ અને ઢોલના તાલ માટે વિશ્વભરમાં જાણીતા છે, અને ભાંગડા એ પંજાબનું સૌથી લોકપ્રિય અને ઉર્જાવાન લોકનૃત્ય છે. અને આ નૃત્યો સાથે ફિલ્મી પ્રાસંગિક નૃત્ય શૈલી સાથે જોડીને એનું ફિલ્માંકન કરીને ખૂબ જ રસપ્રદ અને માણવાલાયક નૃત્ય બનાવે છે. તો હવે સાંભળીએ આશા ભોંસલે અને શમશાદ બેગમના સ્વરમાં સાહિર લુધિયાનવીની શબ્દરચના, સંગીત ઓપી નૈયરનું, બી આર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ નયા દોરનું આ ગીત.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: તમારી વાતો તમારા અવાજમાં
2: નંબર ડાયલ કરો એટલી જ વારમાં
1: હો બહાર કે ઘરમાં
2: રહેશે સુરત એફએમ તમારા દિલમાં
1: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9-1 વાગ્યા દરમિયાન
1: 02612236209
2: 0261-2236-209 પર
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ
5: 101.1 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળો છો કાર્યક્રમ ગુજરા હુઆ જમાના પલક સાથે। મિત્રો, ભારત દેશ રાજા રજવાડાનો અને ગ્રામ્ય પ્રધાન દેશ। આ દેશમાં એટલી બધી વિવિધતા કે આપણે તો જોતા જ રહી જઈએ। દરેક પ્રદેશની બોલીમાં વિવિધતા, તેમજ તેના નૃત્યોમાં અને નૃત્ય શૈલીમાં પણ વિવિધતા। આવું જ ગ્રામ્ય શૈલીના સ્ટેપ્સ અને બેઝિક તાલ નિબદ્ધ એવું સરસ મજાનું હિન્દી ફિલ્મનું ગીત હવે સાંભળીએ। લતા મંગેશકર, મન્નાડે અને સાથીદારોના સ્વરમાં, શૈલેન્દ્રની શબ્દરચના, સંગીત સલીલ ચૌધરીનું અને ફિલ્મ છે મધુમતી।

0: મિત્રો, ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં લઈએ એક વિરામ, જાણી લઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો તથા આવતીકાલે અમારી ત્રણેય સભામાં પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની માહિતી ઝરોખા અંતર્ગત.
1: યે વિવિધ ભારતી હૈ રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. લીજીએ સુનિયે ઝરોખા કે અંતર્ગત હમારે આજ કે શેષ કાર્યક્રમ ઓર કલ દિનભર મેં પ્રસારિત હોને વાલે કાર્યક્રમો કા વિવરણ. અબ સે બસ કુછ હી દેર બાદ 6:35 પર આપ સુનેંગે સંધ્યા રંજન. 6:45 પર સંગીત સરિતા ઓર શામ 7 કાર્યક્રમ હોગા જય માલા. 7:45 પર ઇન્દ્રધનુષ કે અંતર્ગત સુનિયે રાગ અનુરાગ. રાત્રિ 8 હવા મહેલ મેં આજ આપ સુનેંગે ઝલકી, વો કૈસી હોગી. સુધા જોહરી કી લિખી ઝલકી કા નિર્દેશન કિયા હૈ HS વ્યાસ ને. રાત 9 કાર્યક્રમ આપકે લીએ ઓર 9:30 પર આજ કે ફનકાર જો કેન્દ્રિત હૈ અભિનેત્રી કરિશ્મા કપૂર પર, પ્રસ્તુત કરતા હૈ રમેશ ગોખલે. રાત 10 છાયા ગીત મેં સુનિયે મંદાકિની જોશી કો, પ્રસ્તુત કરતા હૈ રાઘવેન્દ્ર સિંહ નેગી. કલ સુભા 6:05 પર વંદનવાર ઓર ચિંતન, 6:35 પર શ્રી રામચરિત માનસ ગાન કા ભાગ સુનિયે 230. સંગીત સરિતા ઇસ કાર્યક્રમ મેં કલ સુભા 6:45 પર શૃંખલા વાયોલિન કા વિહંગમ સંસાર કે 8 ભાગ મેં સુનિયે વાયોલિન વાદક SL કંડારા કો, પ્રસ્તુત કરતા હૈ મનીષા જૈન. યહી કાર્યક્રમ શામ 6:45 પર દોબારા સુના જા સકતા હૈ. ભૂલે બિસરે ગીત આપકો સુનવાએંગે સુભા 7 ઓર 7:30 પર સુનિયે કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. ત્રિવેણી કાર્યક્રમ કા પ્રસારણ હોગા સુભા 8:15 પર. ઇસ કાર્યક્રમ કો આપ દોબારા સુન સકતે હૈ દોપહર 2, પ્રસ્તુત કરતા હૈ અનુશ્રી પાઠક. સુભા 8:30 ઓર રાત 8:15 પર સુનિયે કાર્યક્રમ ચિત્રલોક. કલ સુભા 9:30 પર સુનિયે કાર્યક્રમ આજ કે ફનકાર. કલ કા યે કાર્યક્રમ કેન્દ્રિત હૈ મહાન સંગીતકાર મદન મોહન પર, પ્રસ્તુત કરતા હૈ રમેશ ગોખલે. ઇસ કાર્યક્રમ કો આપ દોબારા સુન સકતે હૈ રાત 9:30 પર. કલ દિન મેં 10 પિટારા કે અંતર્ગત આજ કે મહેમાન મેં સુનિયે ચિત્રકાર અખિલેશ વર્મા સે કી ગઈ મમતા સિંહ કી બાતચીત, સંપાદન સહાયક કાજલ ભદરંગે, પ્રસ્તુત કરતા હૈ ઝુબૈર ખાન. રંગ તરંગ મિશ્રિત સંગીત કા યે કાર્યક્રમ પ્રસારિત કરેંગે દિન મેં 11:00. 12:05 પર સુનિયે કાર્યક્રમ યાદો કી મહેફિલ. और आज की तरह कल भी 1 हमारे साथ तय कीजिए संगीत का सफर, कार्यक्रम होगा सुरीला सफर. 2:30 पर होंगे सदाबहार नखमे. 3:00 सखियों का पसंदीदा कार्यक्रम होगा सखी सहेली. कल के विषय हैं अंतर्राष्ट्रीय नाविक दिवस, कहानी पद्मश्री की, रमीला बेन राय सिंह भाई, मुझे कुछ कहना है मैं शादी के बहाने रिश्तेदारों से मुलाकात, और पौधों को किट से बचाने के कुछ उपाय, प्रस्तुत करता है अनुश्री पाठक. 4:00 सुनिए श्रोताओं के फोन कॉल्स पर आधारित फरमाइशी कार्यक्रम हेलो फरमाइश मंदाकिनी जोशी के साथ, प्रस्तुत करता है राघवेंद्र सिंह नेगी. कल शाम 5 बजे छाया गीत का पुनः प्रसारण होगा और 5:30 पर कार्यक्रम तराने नए पुराने। कल शाम 7 बजे कार्यक्रम जयमाला और 7:45 पर इंद्रधनुष के अंतर्गत इनसे मिलिए में सुनिए फिल्म निर्देशक सुभाष जैन से मंदाकिनी जोशी की बातचीत का पहला भाग। संपादन सहायक रीमा जोशी, प्रस्तुत करता है जुबैर खान। कल रात्रि 8 बजे हवा महल में आपको सुनवाएंगे झलकी लो कर लो दर्शन। लेखक हैं आतिश, निर्देशक हैं हर्षवर्धन गवई। रात 9 बजे कार्यक्रम आपके लिए। रात 10 बजे छाया गीत में सुनिए संगीता श्रीवास्तव को, प्रस्तुत करता है राघवेंद्र सिंह नेगी। कल रात 10:30 पर कार्यक्रम ढलती जाए रात और 11 बजे कार्यक्रम होगा रंग तरंग। तो ये थी जानकारी आज के शेष और कल दिन भर में प्रसारित होने वाले मुख्य कार्यक्रमों की झरोखा के अंतर्गत।

0: fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: बेटा दाल माँ मीठा नहीं जगह है खांड पड़ी जाए तो क्यों लागे।
3: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए मैं तो मिक्स थोड़ी कराई।
2: बस एवो जो कचरा नो छे भीनो कचरो सूको कचरो सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई अने इटले ज आ चार रंग याद राखजे। लीलो डब्बो भीना कचरा माटे वादड़ी सूका कचरा माटे लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे कालो रंग छे ने एकदम सिंपल।
4: गुजरात ना शहरों ने स्वच्छ राखवा घरे ज कचरा नो वर्गीकरण करो चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
5: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड हो क्लास मा फर्स्ट आवी।
4: वाह एकदम फर्स्ट क्लास।
2: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
4: एटले
2: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखीए। रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
4: आपनु शहर स्वच्छ शहर। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
6: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत जिसके प्रायोजक है वेको वज्रदंती भारत का गम एक्सपर्ट।
7: हेलो आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
8: हाँ सूरत एफएम
7: कौन बोलो।
8: हाँ मैडम हूँ एक व्यापारी बोलू छु।
7: ओके केवो चले छे आपनो व्यापार।
8: चाले राके बेन बहु मजा नथी आवती।
7: चलवो नहीं धमधमात दौड़ाओ आपना व्यापार ने अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
1: सूरत एफएम
7: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140 અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1
1: મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
6: શ્રોતાઓ આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે સાંભળવાનું ચૂકશો નહીં।
9: 101.1 મેગાહર્ટ્ઝ પર આપનું સ્વાગત છે કાર્યક્રમ ગુજરા હુઆ જમાનામાં જેમાં લોકનૃત્યો સાથે હિન્દી ફિલ્મ સિનેમા જગત સંકળાયેલું છે તેની વાતો અને ગીતો આપણે માણીએ છીએ। મિત્રો ભારતની ઉત્તરમાં સ્થાયી મુગટ સમાન હિમાલય અને તેની તળેટીના પ્રદેશ જમ્મુ કાશ્મીર અને આ પ્રદેશના નૃત્યોની પણ ઘણી વિવિધતા। આ પ્રદેશના નૃત્યોમાં કાશ્મીરની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરનો એક મહત્વપૂર્ણ ભાગ। આ નૃત્યોમાં કાશ્મીરી સંસ્કૃતિ પ્રકૃતિનો સૌંદર્ય અને સંગીતની સુરાવલીઓ તો હોય જ અને એવા જ મધુર સંગીતની સુરાવલીઓ સાથે લયબદ્ધ નૃત્ય અને તાલીઓનો તાલ સાથે ઝીલની અંદર નાવમાં ફિલ્માંકન કરેલ નૃત્યવાળું ગીત હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં। SH બિહારીની શબ્દરચના સંગીત OP નૈયરનું અને શક્તિ ફિલ્મ્સના બેનર હેઠળ ફિલ્મ બનેલી। શમ્મી કપૂર શર્મિલા ટાગોર મુખ્ય ભૂમિકામાં। આપને ખબર પડી જ ગઈ હશે કે કયું ગીત આવી રહ્યું છે। જી હા ફ્રેન્ડ્સ કાશ્મીર કી કલીનું આ ગીત સાંભળીએ।

મિત્રો, હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં નવકેતન ઇન્ટરનેશનલ બેનર હેઠળ બનેલી ફિલ્મ ગાઈડનું ગીત, શૈલેન્દ્રની શબ્દરચના, સંગીત એસ ડી બર્મનનું. મિત્રો, આ નૃત્યમાં પણ સેમી ક્લાસિકલ અને કથક નૃત્ય શૈલીને આપણે માણીએ છીએ ફિલ્મમાં. અને વહીદા રહેમાન પર ફિલ્માવેલ આ નૃત્ય ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દે છે. આ ગીતમાં બી હીરાલાલ એના નૃત્ય નિર્દેશક હતા. આ સિવાય પણ બીજા નૃત્યો અને શાસ્ત્રીય સ્ટેપ સાથે સુંદર ગીતોને આ ફિલ્મમાં આપણે માણ્યા છીએ. તો હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં આ ગીત ફિલ્મ ગાઈડનું.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મેં તો મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: મિત્રો, હવે 101.1 મેગાહર્ટ્ઝ પર કાર્યક્રમમાં વાત કરીએ. રાસ, ગરબા, ગરબી, હુડો વગેરે નૃત્યોથી ગુજરાત ભરપૂર છે. અને આગવી ઓળખ સમો ગરબો કેમ બોલાય? ગુજરાત એટલે ગરબો અને ગરબો એટલે ગુજરાત, એકબીજાના પર્યાય. આમ તો ગુજરાત અને એના નૃત્ય શૈલી વિશે બીજી ઘણી બાબતોમાં વાત કરી શકાય ને. ગુજરાત ઘણું આગળ પણ છે, પણ એની વાત પછી. અત્યારે આપણે 101 પરમાણી ભાતીગળ ગરબો, લતા મંગેશકર અને સાથીદારોના સ્વરમાં, ઇન્દિવરની શબ્દરચના, સંગીત કલ્યાણજી આનંદજીનું, સર્વોદય પિક્ચર્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ સરસ્વતી ચંદ્રનો આ ગરબો.

અને મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળી, હિન્દે સિને ઉદ્યોગની ભૂમિ એટલે મુંબઈ એટલે મહારાષ્ટ્રની વાત કરીએ તો જ્યાં મરાઠી, અંગ્રેજી, હિન્દી સૌથી વધારે બોલાય છે, અને આ ભૂમિના જાણીતા નૃત્યોમાં કોંકણી શૈલી સૌથી વધુ પ્રચલિત છે, જેમાં માછી નૃત્ય એક લોકનૃત્ય અને દરિયાકાંઠાની સંસ્કૃતિનું આકર્ષક અને જીવંત લોકનૃત્ય છે, જેમાં માછીમારોની દૈનિક દિનચર્યા, જાળી ફેંકવાની ક્રિયા અને માછલી પકડવાના ઉત્સાહને પણ દર્શાવે છે. તો ચાલો સાંભળીએ મહારાષ્ટ્રના પ્રદેશનું અને કોંકણી શૈલીને પ્રસ્તુત કરતું માછી નૃત્ય. ફિલ્મ દિલ હૈ કે માનતા નહીં, અનુરાધા પોંડવાલ, બાબલા મહેતા અને સાથીદારોના સ્વરમાં, સમીરની શબ્દરચના અને નદીમ શ્રવણનું સંગીત.

0: મિત્રો, આ ગીત સાથે જ કાર્યક્રમ ગુજરા હુઆ જમાના પૂરો થાય છે. સ્ટુડિયોની ઘડિયાળમાં 7 વાગી રહ્યા છે. કાર્યક્રમ જયમાલા આપ સાંભળશો બસ થોડી જ ક્ષણોમાં.
1: પદ્મશ્રી પંડિત રોનુ મજુમદાર, સંગીત સરિતા નઈ શ્રૃંખલા, શાસ્ત્રીય સંગીત, ફિલ્મ સંગીત ઓર લોક સંગીત મેં બાંસુરી કી ભૂમિકા. 1 જુલાઈ સે સુબહ ઓર શામ 6:45 સિર્ફ વિવિધ ભારતી પર.
2: યે વિવિધ ભારતી હૈ રાષ્ટ્રીય સેવા, હર દિલ સે જુડી દેશ કી સુરીલી ધડકન. કાર્યક્રમ જયમાલા આપ સુનેંગે બસ થોડી હી દેર મેં.
3: इस कार्यक्रम के प्रायोजक है देव दर्शन धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री.
4: सुबह जलाओ, शाम जलाओ.
5: देव दर्शन धूप.
6: ઓલા ચીમનની વાત સાંભળીને
7: માછી મારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
6: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
8: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: जिनकी बांसुरी की मधुर तान से मन का हर कोना झंकृत हो उठता है।
1: नवी आशाओं, नवा सपनाओ, नवा योगना शिक्षण ने नवी दिशा। राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगर वधी रहयो छे। बाळकों ना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान, कौशल्य, मूल्यों अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण, उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग, गुजरात सरकार।
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
3: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
3: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: આવી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશદ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ये विविध भारती है, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. इंद्रधनुष के अंतर्गत आज सुनिए राग अनुराग में रागों पर आधारित कुछ फिल्मी गीत. कार्यक्रम का पहला गीत है आशा भोसले और महेंद्र कपूर की आवाजों में. गीतकार हैं भरत व्यास, संगीतकार हैं सी रामचंद्र और ये गीत आधारित है राग माल कौंस पर. फिल्म का नाम है नौ रंग.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને સંયુક્ત અરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉનની છત ધરાશાયી થતાં 3 લોકોના મોત. ઓમાને હોર્મુઝ સામુદ્ર દુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી. અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને સંયુક્ત અરબ અમીરાત યુએઈએ આજે નવી દિલ્હીમાં વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માળખા હેઠળ સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે એક બેઠક યોજી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે સંયુક્ત સચિવ અમિતાભ પ્રસાદ અને યુએઈના બ્રિગેડિયર સ્ટાફ જમાલ ઇબ્રાહીમ મોહમ્મદ ઇબ્રાહીમ અલમરઝોકી દ્વારા આ બેઠકની સહ અધ્યક્ષતા કરવામાં આવી હતી. વધુમાં કહેવામાં આવ્યું છે કે ચર્ચાના મુખ્ય વિષયો સંરક્ષણ ઉદ્યોગ સહયોગનો વિસ્તાર, નવીનતાને પ્રોત્સાહન, વિશિષ્ટ ટેકનોલોજીનો લાભ લેવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે સાંજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઈ સુંગ લક સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે તેમની વચ્ચે વૈશ્વિક વિકાસ અને ઇન્ડો પેસેફિક પર વ્યૂહાત્મક મૂલ્યાંકનનું ઉપયોગી વિનિમય હતું. વિદેશમંત્રીએ પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે ભારત દક્ષિણ કોરિયા સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે સહિયારા મૂલ્યો અને પરસ્પર વિશ્વાસ ધરાવતા દેશોએ સાથે મળીને વધુ નજીકથી કામ કરવું જોઈએ. તેમણે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુન સાથે સિયોલમાં મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી. વિદેશમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે રાજકારણ, જહાજ નિર્માણ, વેપાર, રોકાણ, સંરક્ષણ ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા, સંસ્કૃતિ અને પરસ્પર સંબંધોના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં અમેરિકન વેપાર પ્રતિનિધિ રાજદૂત જેમિસન ગ્રીર અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. શ્રી ગોયલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમણે ભારત અમેરિકા વેપાર વાટાઘાટોની પ્રગતિની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તકો શોધી. તેમણે રાજદૂત ગ્રીરના નેતૃત્વ અને રચનાત્મક અને પ્રગતિશીલ રીતે વાટાઘાટોને આગળ વધારવા માટે બંને પક્ષોના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી. બ્રિક્સ હેડ્સ ઓફ સ્પેસ એજન્સીઝ બેઠક 2026 આજે ભારતના અધ્યક્ષપદ હેઠળ બેંગલુરૂમાં પૂર્ણ થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે સમાપન સત્રમાં હાજરી આપી અને વૈશ્વિક અવકાશ પહેલમાં ભારતની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. પત્રકારો સાથે વાત કરતા ઇસરોના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે 2 દિવસીય બેઠકમાં ઇસરો ઇન સ્પેસ અને અવકાશ વિભાગના પ્રતિનિધિઓ સાથે 10 દેશોના 26 પ્રતિનિધિઓ એકઠા થયા હતા. તેમણે કહ્યું કે ચર્ચાઓ સામાજિક આર્થિક વિકાસ માટે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ક્ષેત્રોના ઉપયોગ પર કેન્દ્રિત હતી. આ ઉપરાંત ટકાઉ અવકાશ કામગીરી અને કાટમાળ મુક્ત મિશન મેનેજમેન્ટ પર પણ ચર્ચા થઈ. તેમણે ઉમેર્યું કે બ્રિક્સ અવકાશ સહયોગ માળખામાં વધારાના સભ્ય દેશોના સમાવેશ સાથે વિસ્તરણ થવાની અપેક્ષા છે, જે અવકાશ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવે છે. આજે કોલકાતાના તારાતલા વિસ્તારમાં એક બાંધકામ હેઠળના ગોડાઉનની છત ધરાશાયી થઈ, જેમાં 3 લોકોના મોત અને 5 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત લોકોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સુવેન્દુ અધિકારીએ પત્રકારોને માહિતી આપી હતી કે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ઘટના માટે એક અહેવાલ તૈયાર કરવામાં આવશે અને આવતીકાલે વિધાનસભામાં આ ઘટના અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. સેના, એનડીઆરએફ, પોલીસ, ફાયર અને આકસ્મિક સેવાના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. તેમણે આજે પ્રારંભિક બચાવ તબક્કામાં સ્થાનિક લોકોને સામેલ કરવા બદલ ફાયર સર્વિસ અને એનડીઆરએફના સભ્યોના પ્રયાસોની પ્રશંસા કરી. કાટમાળમાં ફસાયેલા લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે અને બચાવ પાણી અને ઓક્સિજન પૂરું પાડવામાં આવ્યું છે. તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અરૂણાચલ પ્રદેશના સુબાનસિરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આસામના વિવિધ સરહદી જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં અરૂણાચલ પ્રદેશના નીચલા સુબાનસિરી જિલ્લાના યાઝાલી વિસ્તારમાં 72.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આના કારણે નદીના સ્તરમાં ઝડપથી વધારો થયો અને ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં અચાનક પૂર આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: अरुणाचल प्रदेश में हुई भारी बारिश के बाद असम में संभावित बाढ़ की स्थिति को देखते हुए राज्य सरकार ने सभी संभावित एजेंसियों को हाई अलर्ट पर रखा है। इसके परिणाम स्वरूप असम में धेमाजी, लखीमपुर, विश्वनाथ और सोनितपुर सहित निचले क्षेत्रों में नदियों के जलस्तर और प्रवाह की गति में उल्लेखनीय वृद्धि होने की संभावना है। अगले एक से दो दिनों में बाढ़ का पानी और आगे के क्षेत्रों की ओर बढ़ सकता है। SDRF, NDRF और अन्य इमरजेंसी रेस्पॉन्स दलों को तैयार रहने के निर्देश दिए गए हैं। वहीं जिला प्रशासन को संवेदनशील क्षेत्रों पर कड़ी निगरानी रखने और आवश्यक एहतियाती उपाय सुनिश्चित करने को कहा गया है। निचले तथा बाढ़ संभावित क्षेत्रों में रहने वाले लोगों को सतर्क रहने, प्रशासन द्वारा जारी दिशा निर्देश पालन करने, जलमग्न क्षेत्रों से दूर रहने तथा छोटी नावों से यात्रा न करने की सलाह दी गई है। राकेश तोले, आकाशवाणी समाचार, गुवाहाटी।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો। કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY હેઠળ ત્રિપુરામાં 96 રોડ પ્રોજેક્ટના નિર્માણ માટે 211 કરોડ રૂપિયાથી વધુના ભંડોળને મંજૂરી આપી છે। આ પ્રોજેક્ટ રાજ્યમાં 160 કિલોમીટરથી વધુ લાંબા રસ્તાઓનું નિર્માણ કરશે। ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે મંજૂર કરાયેલા પ્રોજેક્ટ રાજ્યની 96 વસાહતોને પહેલીવાર દરેક હવામાનથી સુગમ રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે, તેમજ સુધારેલ કનેક્ટિવિટી, શાળાઓ, આરોગ્ય સંભાળ સુવિધાઓ અને ગ્રામીણ બજારો જેવી આવશ્યક સેવાઓની એક્સેસને સરળ બનાવશે। ઓમાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સમુદ્ર ધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી છે। વાણિજ્યિક શિપિંગ ફરી શરૂ કરવા અને અખાતમાં હજારો ખલાસીઓ ફસાયેલા દરિયાઈ સંકટને દૂર કરવા તરફ આ એક મોટું પગલું છે। ઓમાની સરકારે જણાવ્યું હતું કે જહાજોની સલામત અવર જવરને સરળ બનાવવા માટે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન IMOના સહયોગથી આ પહેલ વિકસાવવામાં આવી હતી। IMO અનુસાર 11,000થી વધુ ખલાસીઓ હજુ પણ આ વિસ્તારમાં ફસાયેલા છે અને તેમને તબક્કાવાર સ્થળાંતર અને પરિવહન યોજના હેઠળ મદદ મળવા અપેક્ષા છે। ઓમાનના દરિયા સુરક્ષા કેન્દ્રે હાલની ટ્રાફિક અલગતા યોજનાના ઉત્તર અને દક્ષિણમાં કામચલાઉ માર્ગો સ્થાપિત કર્યા છે। અધિકારીઓએ કહ્યું કે કોરિડોરનો ઉપયોગ કરતા જહાજોને નિયંત્રિત પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને પરિવહન પહેલા IMOના અને ઓમાની સત્તાવાળાઓ સાથે સીધો સંકલન કરવું પડશે। યુરોપ હાલમાં તીવ્ર ગરમીના મોજાનો સામનો કરી રહ્યું છે। ઘણા દેશોમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ રહ્યું છે। વિશ્વ આરોગ્ય સંગઠને આ પરિસ્થિતિને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી છે। ફ્રાન્સમાં ગઈકાલે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો। દક્ષિણ પશ્ચિમ શહેર પિસોસમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। ગરમીથી રાહત મેળવવા માટે જળાશયો અને દરિયાકિનારાનો આશરો લેતા 48 લોકોના ડૂબી જવાથી મોત થયા છે। દરમિયાન બ્રિટેનીના ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં હજારો ઘરોમાં વીજળી ગુલ થઈ છે। સ્પેનમાં પરિસ્થિતિ ગંભીર છે। હવામાન વિભાગે એન્ડાલુસિયા પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે। યુએસ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા ડબલ્સ ઇવેન્ટના ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે। ભારતીય જોડીએ સ્પેનની પૌલા લોપેઝ અને લુસિયા રોડ્રિગ્સને હરાવી હતી। પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેમનો સામનો જાપાનની સુબીર નાકાડી અને મિયુ તાકાહાશી સામે થશે। ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડાના વાનકુવરમાં ગ્રુપ બી મેચમાં કેનેડા સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે। બીજી મેચમાં બોસ્નિયા અને હર્ઝેગોવિના વોશિંગ્ટનના સિએટલ સ્ટેડિયમ ખાતે કતાર સામે ટકરાશે। આજે અગાઉ કોલંબિયાએ મેક્સિકોના ગુઆડાલઝારમાં ગ્રુપ કે મેચમાં DR કોંગોને 1-0થી હરાવીને 32મા રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું। પોર્ટુગલે અમેરિકાના હ્યુસ્ટનમાં ઉઝબેકિસ્તાનને 5-0થી હરાવ્યું હતું। 41 વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2 ગોલ કરીને પોર્ટુગલને ઉઝબેકિસ્તાન પર 5-0થી જીત અપાવી હતી। પોતાના ગોલ સાથે રોનાલ્ડો 6 અલગ અલગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો। વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે વર્ષ 2025માં પ્રાદેશિક પાસપોર્ટ કચેરીઓ, પાસપોર્ટ સેવા કેન્દ્રો અને વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા ભારતીય નાગરિકોને આશરે 1.5 કરોડ પાસપોર્ટ અને સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે। મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દેશભરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રોની સંખ્યામાં સતત વધારો થયો છે।

0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગને આગળ વધારવા માટે બેઠક યોજી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક વાઇસુંગ લક સાથે મુલાકાત કરી. પશ્ચિમ બંગાળના કોલકાતામાં ગોડાઉન નીચા ધરાશાયી થતા 3 લોકોના મોત. ઓમાને હોર્મુઝ સામુદ્રધુની દ્વારા એક કામચલાઉ દરિયાઈ કોરિડોર ખોલવાની જાહેરાત કરી. યુરોપમાં પડી રહેલી તીવ્ર ગરમીને વિશ્વ આરોગ્ય સંગઠને ગંભીર આરોગ્ય કટોકટી ગણાવી. અને ફિફા વિશ્વકપમાં આજે રાત્રે કેનેડા અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમા શુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. તેમણે મોટી ખરાજ, રાડુંગરી અને ગાંગરડા ગામની શાળાઓમાં કુલ 300થી વધુ બાળકોને પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, આદિવાસી વિસ્તારોમાં આજે વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી શિક્ષણની તકો ઉપલબ્ધ થઈ છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદના થલતેજમાં અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા ખાતે ભિક્ષાવૃત્તિ અને બાળમજૂરીના દૂષણમાંથી મુક્ત કરાયેલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વંચિત અને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાયેલા બાળકોને શિક્ષણ આપવાનો આ પ્રયાસ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
1: અનેક બાળકો જેને ક્યારેય શાળાની બેગ કેવી હોય, પુસ્તક કેવી હોય કે પછી શાળામાં ઘંટડી કઈ રીતે વાગતી હોય ને એનો અવાજ જ નથી સાંભળ્યો, એમને હંમેશા સિગ્નલ ઉપર પોલીસની સિસોટી સાંભળી છે કે સિગ્નલ ખુલી અને સિગ્નલ બંધ થાય તેવા બાળકોને શાળાની રિસેસની ઘંટડી સાંભળવાનો અવસર પ્રાપ્ત કરાવવાનો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ.
0: રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આજે બીજો દિવસ હતો. આજે વિવિધ મંત્રીઓએ જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોનો પ્રવેશ કરાવ્યો. નવસારીના ગણદેવીમાં આંતલિયા, ઉંડાચ અને વિવિધ આંગણવાડીઓમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ યોજાયો. બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી પ્રવીણ માળીએ શિક્ષણને જવાબદાર, સંસ્કારી અને સંવેદનશીલ નાગરિક ઘડવાનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. રાજ્યના ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે વાવ થરા શાળામાં પ્રથમવાર પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ આપી. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયા જામનગરની દડિયા પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે તાપી જિલ્લાના ઉચ્છલ ખાતેની વિવિધ શાળાઓની મુલાકાત લઈને બાળકોને પ્રવેશ કરાવ્યો. સુરત જિલ્લાના માંડવી તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ કરાવ્યા બાદ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે પ્રતિક્રિયા આપી.
2: શિક્ષણ તો અત્યારે આપણને ફ્રીમાં જ મળે છે, પ્રાથમિક શિક્ષણ, અને ત્યાર પછી પણ આપણને અનેક પ્રકારની યોજનાઓનો પણ લાભ મળે. અને કોઈ એવું જ શિક્ષણ લેવું હોય, કોઈ ડોક્ટર, એન્જિનિયર બનવું હોય કે બીજું કંઈ કરવું હોય તો પણ આપણને ફ્રી સિમ કાર્ડનો લાભ મળે. જેટલી ફી આપણને ત્યાં કોલેજમાં ભરાવે એટલી તો સરકાર આપે છે, આપણે તો ખાલી લાભ જ લેવાનો. એટલે આવનાર દિવસોમાં જેમને પણ આ યોજનાઓની માહિતી હશે એ પણ જેમને જરૂર હોય સમયસર એને ફોર્મ પણ ભરાવવું જોઈએ.
0: વલસાડમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ 107 બાળકોને પ્રવેશ અપાવ્યો, જ્યારે પંચમહાલના કાંસુડી પ્રાથમિક શાળામાં પ્રભારી સચિવ રાજેશ માંજુના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો. બોટાદમાં પ્રભારી સચિવ બી એ શાહે સરકારી શાળા ખાતે 1 કરોડ 92 લાખ રૂપિયાના ખર્ચે શૈક્ષણિક મકાનનું લોકાર્પણ અને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ખેડા જિલ્લામાં ધારાસભ્ય પંકજ દેસાઈની ઉપસ્થિતિમાં પીપળાતા અને ઉતરસંડાની શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ. અમદાવાદના ચાંગોદર ખાતે પ્લાઝમામાં ભેળસેળ મામલે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંછેરીયાએ કહ્યું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરનાર દોષિતો સામે કડક કાર્યવાહી થશે. તેમણે કહ્યું, આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું, રાજ્યની તમામ બ્લડ બેન્કો અને પ્લાઝમા સેન્ટરોની પણ તપાસ કરાશે.
3: પ્લાઝમામાં ભેળસેળ કરતા હતા એને કોઈ પણ પ્રકારની સેન્ટ્રલ ગવર્નમેન્ટની કે ગુજરાત ગવર્નમેન્ટની એક પણ એની પાસે લાયસન્સ ન હતું, તો એમ જ ચલાવતા હતા. જેથી કરીને આપણી નજરમાં આ બેંક હતી.

0: કેસની વધુ તપાસ હાથ ધરી છે. રુદ્રવીણાના નિર્માણ સાથે સંકળાયેલા વડોદરાના કિશોર મિસ્ત્રીની સંગીત નાટક અકાદમી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. આ સન્માન માટે પસંદગી પામ્યા બાદ પ્રતિભાવ આપતા કિશોરભાઈએ કહ્યું, આ મારું સન્માન નથી પણ પૂર્વજોની સાધના તપસ્યાનું ફળ છે. ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ છેલ્લા 5 દાયકાથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે પ્રયાસ કરે છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર હાલ તેઓ સંગીત સાધકોને રુદ્રવીણા નિર્માણ શીખવે છે. વડોદરાનો આ મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી દુર્લભ અને ઐતિહાસિક એવી રુદ્રવીણાના વારસાને જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. વડોદરા ખાતે 29 અને 30 જૂને યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુરના રમતગમત સાધનો માળખાને વિશેષ રૂપે રજૂ કરાશે. તેમાં ખાસ કરીને વાંસમાંથી બનાવેલા સાધનો આકર્ષણનું કેન્દ્ર બનશે. રોકાણકારો સમક્ષ જિલ્લામાં ઉપલબ્ધ વાંસ સંસાધન, કુશળ માનવશક્તિ, સંભવિત ક્લસ્ટર વિકાસ અને વૈશ્વિક બજાર સાથે જોડાણની તકો રજૂ કરાશે. આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ઉદ્યોગ સ્થાપવાનો નથી પરંતુ આદિવાસી કૌશલ્યને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવાનો છે. ગાંધીનગરમાં આજે જિલ્લા કક્ષાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગકારો વચ્ચે 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર કરવામાં આવ્યા, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે. પરિષદ દરમિયાન વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 અને વિવિધ ટેકનિકલ સત્રોમાં કુલ 20 જેટલા વિવિધ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓએ પોતાના સ્ટોલ પ્રદર્શિત કર્યા હતા. કતાર ગેસ પ્લાન્ટ વિસ્ફોટમાં સુરતના યુવકના મોતની સત્તાવાર પુષ્ટિ થઈ છે. ડુમસ વિસ્તારના રહેવાસી મૃતક સની પટેલના ભાવિ રવિ પટેલે કતારમાં તેમના પાર્થિવ દેહની ઓળખ કરી લીધી હતી. ભારતીય દૂતાવાસની જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે. આજે સનીનો પાર્થિવ દેહ કતારથી અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાંથી સુરત પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 21 જૂનના રોજ કતારના રસ લફાન સ્થિત LNG ઉત્પાદન અને નિકાસ કેન્દ્રમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 12 ભારતીયના મોત થયા હતા. અમદાવાદના સુભાષ બ્રિજનું સંપૂર્ણ પુનઃનિર્માણ લાંબા ગાળા માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું, IIT રૂડકી, IIT ગાંધીનગર અને બ્રિજ નિષ્ણાત મહેશ ટંડનની મદદથી આ બ્રિજની વિસ્તૃત સ્થળ તપાસ અને અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં ટેકનિકલ અભ્યાસ અને વિવિધ વિશ્લેષણ પૂર્ણ થયા બાદ આ અંગેનો અંતિમ નિર્ણય લેવાશે.
1: ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરંભી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે.
0: હવામાન. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ આજે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અરબી સમુદ્ર તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે.
2: ગુજરાત ક્ષેત્રો મેં ઓર સૌરાષ્ટ્રો મેં એકા દુકા સ્થાનો મેં યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. હમારે દક્ષિણ ગુજરાત કી જો જિલ્લા ઇસમે આ રહે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર જો સુરત કા દક્ષિણ હિસ્સો મેં જો ડિસ્ટ્રિક્ટ આ રહે અમરેલી ઓર ભાવનગર કે લિયે હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસકે આગે 24 સે લેકર 30 જૂન તક ઇસમે હલકા સે મધ્યમ બરસાત કા ભી સંભાવના રહેગા.
0: દરમિયાન દક્ષિણ ગુજરાતના 9 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ અને વઘઈમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાંથી 11,000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે. સ્થાનિક ગુના શાખાએ ધરવાડા ગામના પાટિયા નજીક જ્વલનશીલ પ્રવાહીનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી, જેના આધારે તપાસ કરી પોલીસે

0: એક જ્વલનશીલ પ્રવાહી સહિત કુલ 10 લાખ રૂપિયાથી વધુનો મુદ્દેમાલ કબજે કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા. અમદાવાદમાં પ્લાઝમામાં ભેળસેળ મામલે દોષિતો સામે કડક કાર્યવાહીની આરોગ્ય રાજ્યમંત્રીની ખાતરી. સીમાશુલ્ક વિભાગે 2 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી. અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
1: આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ કાર્યક્રમ. આપ કે લિયે બસ થોડી જ વારમાં.